સુપ્રભાત શ્રોતા મિત્રો, 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. આજે રવિવાર, જેઠ સુદ 14, શક સંવંત 1948 એટલે કે 28 જૂન 2026. અત્યારે વહેલી સવારના 5:58 અને 38 સેકન્ડ્સ થઈ રહી છે. આજની પ્રથમ સભામાં આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. પ્રાતઃ સભાનો આરંભ કરીએ મંગળ સ્વરથી.

અર્ચના કાર્યક્રમમાં હમણાં જ આપે કરસન સાગઠિયાના સ્વરમાં રાવત રણશીની રચના સાંભળી. કાર્યક્રમમાં આગળ સાંભળીએ નટવરગીરી ગોસ્વામી અને સાથીઓના સ્વરમાં નરસિંહ મહેતાની રચના.

0: ચર્ચના કાર્યક્રમમાં હમણાં જ આપે નટવરગીરી ગોસ્વામી અને સાથીઓના સ્વરમાં નરસિંહ મહેતાની રચના સાંભળી. હવે પછીનું ભક્તિગીત પ્રસ્તુત છે અમરદાસ ખરાવાલાના સ્વરમાં, રચના છે દેવરામની. પરંતુ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપ

0: ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો, અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
3: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં હમણાં જ આપે અમરદાસ ખારવાલાના સ્વરમાં દેવરામની રચના સાંભળી, અને હવે સાંભળી આ સંદેશ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનામાં આગળ સાંભળીએ પ્રાચીન ભક્તિ ગીત ગોવિંદ બોડીચા અને સાથીઓના સ્વરમાં.

અર્ચના કાર્યક્રમમાં હમણાં જ આપે ગોવિંદ ભોડીચા અને સાથીઓના સ્વરમાં પ્રાચીન ભક્તિગીત સાંભળ્યું. કાર્યક્રમમાં આગળ સાંભળી હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં નરસિંહ મહેતાની રચના.

હમણાં જ આપે હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં નરસિંહ મહેતાની રચના સાંભળી. હવે પછીનું ભક્તિગીત પ્રસ્તુત છે લક્ષ્મણભા ગઢવીના સ્વરમાં, રચના છે કવિ કાગની.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચનામાં હમણાં જ આપે લક્ષ્મણભાઈ ગઢવીના સ્વરમાં કવિ કાગની રચના સાંભળી અને આ સાથે જ આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.
1: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે સંદર્ભ સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી. વિષય કંકોડાની નફાકારક ખેતી. પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની.
2: ખેડૂત મિત્રો, શાકભાજીની ખેતીથી ખેડૂતોને ઘણો ફાયદો મળી શકે છે, કારણ કે શાકભાજી ઓછા સમયમાં તૈયાર થાય છે અને સારો નફો પણ આપે છે. તેમાં પણ જો ખેડૂતો વધુ નફાકારક શાકભાજીની ખેતી કરે તો તેમને ખૂબ સારી આવક મળી શકે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કચ્છમાં પણ શાકભાજીની ખેતીનો વિસ્તાર વધુ છે, ખાસ કરીને અંજાર વિસ્તારમાં પણ શાકભાજીની ખેતી થાય છે. ત્યારે આવા શાકભાજીમાં એક શાક કંકોડા પણ છે. વાસ્તવમાં તે જંગલી શાકભાજી છે, પરંતુ ઘણા ખેડૂતો તેની ખેતી કરીને સારો નફો મેળવી રહ્યા છે. તેની બજાર કિંમત ₹90 થી ₹150 પ્રતિ કિલો છે. આપણને ખબર છે મિત્રો કે કંકોડા અત્યારે ક્યારેક તો ₹20 પા અને ઊંચી કિંમતે વેચાતા હોય છે. આ જોતા ખેડૂતો આ શાકભાજીની ખેતી કરીને ખૂબ સારો નફો મેળવી શકે. આ શાકભાજીની ખેતી સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં કરી શકાય. આ શાકભાજીની ખાસ વાત એ છે કે તેના બીજ એકવાર વાવ્યા પછી 8 થી 10 વર્ષ સુધી તેનો નફો મેળવી શકાય. મિત્રો, આ તો બહુ જ ઉત્તમ વાત કહેવાય કે એક વખત આ શાકને વાવ્યા પછી 8 થી 10 વર્ષ સુધી એ આપણને પાક આપ્યા રાખે. કંકોડામાં પોષક તત્વો પણ મળી આવે છે. એક આપણે એક થોડી હટીને વાત કરીએ મિત્રો કે આની અંદર એવા તે શું ગુણ છે કે જંગલી શાકભાજી હોવા છતાં પણ લોકો એનો ખૂબ ઉપયોગ કરે છે અને એની માંગ ખૂબ છે. આયુર્વેદના નિષ્ણાંતોના મતે કંકોડામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફાઇબર અને અન્ય પ્રકારના પોષક તત્વો મળી આવે છે. આના નિયમિત સેવનથી વિવિધ પ્રકારના રોગોમાં ફાયદો થાય છે. એટલે દિવસા દિવસે આ કંકોડાના શાકની માંગ વધતી જાય છે. એટલે ખાસ કરીને ખેડૂતોએ આ દિશામાં પણ જે લોકો શાકભાજીનું વાવેતર કરે છે મિત્રો, એ લોકોએ ખાસ કંકોડાની ખેતી તરફ વળવું જોઈએ. કંકોડાની ખેતી વર્ષમાં આમ તો 2 વાર કરી શકાય. કંકોડા વરસાદની ઋતુમાં આપોઆપ વધે છે. જો તેની ખેતી કરવામાં આવે તો તેમાંથી સારો નફો મેળવી શકાય. ભારતમાં ઉનાળુ પાક તરીકે અને ચોમાસામાં પણ કંકોડાની ખેતી કરી શકાય. આ રીતે વર્ષમાં 2 વાર તેની ખેતી કરીને ખેડૂતો તેમાંથી ઘણો સારો નફો મેળવી શકે. કંકોડા મૂળભૂત રીતે ઉનાળાની ઋતુનો પાક છે, જેનું વાવેતર જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં થાય છે અને ચોમાસું પાક તરીકે જુલાઈ માસમાં તેનું વાવેતર કરવામાં

0: કરવામાં આવે છે. ઓગસ્ટમાં પણ તેનું વાવેતર થઈ શકે છે. આ ખેતીની ખાસ વાત એ છે કે એકવાર ખેતી કર્યા પછી તે ભવિષ્યમાં આપમેળે જ ચાલુ રહે છે. મિત્રો, એવો કયો પાક હોય એક જ વખત વાવીએ અને 8-10 વર્ષ સુધી તેનું ઉત્પાદન મળતું રહે, એટલે તેને ફરીથી વાવવાની જરૂર નથી. વરસાદમાં આપોઆપ ઉગી નીકળે છે. આપણે ઘણી વખત ગામડામાં કે શહેરોમાં કોઈ જંગલ વિસ્તારમાં ફરવા જતા હોઈએ અને કોઈ પથ્થરોની દિવાલ હોય, એ દિવાલોમાં પણ આવા વેલા વીંટળાયેલા જોવા મળે અને એમાં પણ આમાં આવા કંકોડાના વેલાઓ ખૂબ જોવા મળે છે. કંકોડાની જાતની વાત કરીએ તો કંકોડાની જાતો ઇન્દિરા કંકોડા 1, અંબિકા 12-1, અંબિકા 12-2, અંબિકા 12-3 છે. આ સિવાય કંકોડાનો ઇન્દિરા કંકોડ 1 વ્યાપારી રીતે સારો માનવામાં આવે છે. આ જાત ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી છે. આ જાત જંતુઓ માટે પ્રતિરોધક છે. આ જાત 35-40 દિવસમાં તૈયાર થઈ જાય છે. તેના બીજને કંદમાં ઉગાડવામાં આવે તો તે 70-80 દિવસમાં તૈયાર થાય અને પ્રથમ વર્ષમાં આ જાતની સરેરાશ ઉપજ 4 ક્વિન્ટલ એકરે છે. બીજા વર્ષે આ જાત 6 ક્વિન્ટલ એકર અને ત્રીજા વર્ષે 8 ક્વિન્ટલ એકર સુધી ઉપજ આપી શકે. આટલું સારું ઉત્પાદન આ કંકોડાની ખેતીમાં મળી શકે. મિત્રો, હવે કંકોડાની ખેતી માટે બીજ ક્યાંથી મેળવવું બહુ મોટો સવાલ છે, કારણ કે મોટે ભાગે કુદરતી રીતે વેલા ઉગતા હોય છે અને એની ગાંઠથી એ વવાતું હોય છે, જેને આપણે બલ્બ કહીએ છીએ. વરસાદ પડતાની સાથે જ તેનો વેલો જંગલો અને ખેતરોના કિનારે આપોઆપ દેખાવા લાગે. આ કારણોસર કૃષિ વિભાગ પણ તેના બિયારણને રાખતું નથી. તે માત્ર જંગલમાંથી જ સપ્લાય થાય છે. કંકોડાનું ઉત્પાદન જંગલમાં જ થાય. સિઝનના અંતે પાકેલા કંકોડાના બીજ પડી જાય અને પ્રથમ વરસાદ પડતાની સાથે જ જંગલમાં કંકોડાના વેલા દેખાય છે. તે જંગલમાંથી સરળતાથી મેળવી શકાય. હવે આની ખેતી કઈ રીતે કરવી? સામાન્ય વાત કરીએ તો કંકોડાની ખેતી માટે ખેતરને હળ વડે 3 વાર ખેડવું, જેથી જમીન ઢીલી થઈ જાય. પછી છેલ્લા ખેડાણ વખતે 35-20 ટન ખાતર નાખવું. 2-3 બીજ તૈયાર પથારીમાં 2 સેન્ટીમીટરની ઊંડાઈએ વાવવા જોઈએ. આ રીતે બીજ વાવ્યા પછી તરત જ પિયત આપવું જોઈએ. જરૂર મુજબ બીજના આધારે પિયત આપી શકાય. તો મિત્રો, આ રીતે કંકોડાની ખેતી ઉત્તમ ગણવામાં આવે છે નફાની રીતે અને ખેડૂતોને ખૂબ ફાયદો થાય છે. આપણે શરૂઆતમાં જોયું કે વેલાવાળા શાકભાજીમાં માંડવાની જે રીતે જરૂરિયાત જણાય છે, આપણા જયેશભાઈએ બહુ સરસ રીતે આ વાત કરેલી, તો કંકોડાની ખેતીને પણ આપણે માંડવા સ્વરૂપે લઈ શકીએ અને એના વેલાને આપણે માંડવામાં ચડાવી શકીએ અને કંકોડાનું ખૂબ ઉત્પાદન લઈ શકીએ. તો મિત્રો, શાકભાજીમાં કંકોડાની ખેતી ખૂબ જ નફાકારક.
1: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સંદર્ભે સાહિત્ય પર આધારિત કૃષિ માહિતી સાંભળી. વિષય હતો કંકોડાની નફાકારક ખેતી, પ્રસ્તુતિ સીડી કરમશિયાણીની, અને હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, કલાકાર શોભના રાવ. એપિસોડ 4-5.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી. આદર્શ હરિયાળી લોકસભા અંતર્ગત ગાંધીનગરમાં આગામી દિવસોમાં 308 સ્થળોએ મહાવૃક્ષારોપણ કરાશે. અમદાવાદમાં 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનું ઇન્ડોનેશિયા સામે 3-2 પરાજય. હવે કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે ટક્કર. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓનર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈ પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 0-5

5 વર્ષના કુલ 2,16,702 બાળકોને પોલિયો રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જિલ્લાના કુલ 863 બૂથ પર પોલિયો રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ આવતીકાલથી 1,725 ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી

0: કોવિડ રસીના ટીપા અવશ્ય પીવડાવવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે. ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સાંજે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે. આ નવી પહેલનો ઉદ્દેશ પરિવારો માટે આરોગ્ય સંભાળ ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. દિવસની શરૂઆતમાં શ્રી શાહ અમદાવાદમાં ચાંદલોડિયામાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાના સ્તરની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને સ્થાનિક પક્ષના સભ્યો સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાબરમતી વિધાનસભા વિસ્તારનો એક વિશેષ લોકદરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સાબરમતી વિસ્તારની વિવિધ સોસાયટીઓના ચેરમેન અને સેક્રેટરીઓ સાથે સીધો સંવાદ સાધીને જનકલ્યાણના વિવિધ પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ લોકદરબારમાં વિસ્તારના નાગરિકો અને સોસાયટીના હોદ્દેદારો દ્વારા રોડ રસ્તા, વરસાદી પાણીનો નિકાલ, સ્ટ્રોમ વોટર લાઇન, પીવાના પાણી તેમજ રેલવે ફાટક જેવા સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. સોલા સિવિલ અને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનોને નિઃશુલ્ક ભોજન, આંગણવાડીના બાળકો માટે રમકડા બેંક હેઠળ 28,000 રમકડા એકત્રિત કરી બાળકોને પહોંચાડવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે મત વિસ્તારમાં ગ્રીન એરિયામાં 12.50% વધારો થયો છે અને આ ચોમાસામાં વધુ 12% વધારો કરવાનો લક્ષ્યાંક છે તેમ પણ તેમણે સંવાદ દરમિયાન જણાવ્યું હતું. પર્કોલેશન વેલ અને સોલાર રૂફ પેનલનું ઇન્સ્ટોલેશન આપણા વિસ્તારમાં થયું છે. સ્વાસ્થ્ય સુરક્ષા વિશે પણ તેમણે મત વિસ્તારમાં 70 વર્ષથી વધુ વયના 88% નાગરિકોને આયુષ્યમાન કાર્ડની સુવિધા મળી ચૂકી હોવાથી 101 ઓક્સિજન પાર્કનું નિર્માણ થશે. ગાંધીનગર લોકસભાને દેશની આદર્શ હરિયાળી લોકસભા બનાવવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી તથા સાંસદ અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગઈકાલે મોડી સાંજે સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગ્રીન કવર વધારવા શ્રી શાહના સૂચન મુજબ 101 ઓક્સિજન પાર્કની ઓનલાઈન વિગતો એક ક્લિક પર મળશે. સોસાયટીઓને જીઆઈડીસીમાં સઘન વૃક્ષારોપણ થશે, જ્યારે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં વન વિભાગ દ્વારા 60 લાખ રોપાઓ વાવી 82 વન કવચ બનાવાશે. ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 1,26,00,000થી વધારે વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. લોક ભાગીદારી વધારવા ટેનામેન્ટ, રો હાઉસ અને બંગલા ધરાવતા પરિવારોને ઘરદીઠ 1 મફત છોડ અપાશે. અમદાવાદના વાડજ વિસ્તારમાં 19 કિલોગ્રામ કરતાં વધુ ગાંજો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે રાજસ્થાનના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ થઈ રહી હોવાનું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ ધાકડે જણાવ્યું હતું.
1: એક સતીશ મનોહર મહેતા શખ્સ કો કસ્ટડી મેં લિયા હૈ. વો અમદાવાદ કા વાડજ કે પાસ અખબાર નગર છે. 19 કિલો 812 ગ્રામ ગાંજા કે સાથ ઉસે કસ્ટડી મેં લિયા હૈ. ઉસકી કસ્ટડી કે દરમિયાન પતા ચલા હૈ કે વો રાજસ્થાન કા કોઈ શખ્સ હૈ, સીતારામ ગુજ્જર, જો ભીલવાડા से है, उसी के पास से गांजा लेके आता था और यहाँ अहमदाबाद में प्रवीण ठाकुर करके उसे सप्लाई कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABAD ફોલો કરશો. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવાઈ દે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રથયાત્રાના સમગ્ર રૂટ અને અતિસંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીઓની આગેવાની હેઠળ કાફલાએ દરિયાપુર, શાહપુર, કાલુપુર અને જમાલપુર જેવા વિસ્તારોની ગલીઓમાં પગપાળા ફરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. સ્થાનિક લોકો સાથે સંવાદ સાધી શાંતિ અને ભાઈચારો જાળવી રાખવા અપીલ પણ કરવામાં આવી હતી. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા માટે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાઈટેક ડ્રોન સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 1 જુલાઈએ ગુજરાતના વિસ્તારોમાં વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે, જેમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક આસપાસ રહી શકે છે. આ ઉપરાંત 2 અને 3 જુલાઈના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ડાંગમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે.
2: आने वाले 7 दिनों के लिए गुजरात रीजन में और साथ ही सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और डे 6 और

0: डे 7 में गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग डिस्ट्रिक्ट शामिल है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज्यादा कोई बदलाव नहीं होगा और आने वाले 3 से 4 दिनों में गुजरात के कुछ पार्ट्स में मानसून एडवांस का पूर्वानुमान है।
1: રાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 4 વાગ્યા સુધીમાં 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના હળદમાં સૌથી વધુ 1.25 ઇંચ તો મહીસાગરના કડાણામાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે। અમારા પ્રતિનિધિ જણાવે છે કે કડાણાના સરસવા, ટીડવાસ, ગોધડ તેમજ પૂનાવાડામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો। મેઘરજના રામગઢી, રાજપુર, રોણિયા, કસાણા અને વડથલી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાથી લઈ ધોધમાર વરસાદ નોંધાયો છે। બીજી તરફ માલપુર નગર, સજ્જનપુરા, લીંબોદરા, ગોવિંદપુરા, કંપા વિસ્તારમાં પણ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદમાં રમાઈ રહેલી એવીસી મેન્સ કપ 2026ની બીજી સેમીફાઇનલમાં ભારતને ઇન્ડોનેશિયા સામે 5 સેટ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં 3-2થી હારનો સામનો કરવો પડ્યો છે। હવે ભારતીય ટીમ આજે 3જા સ્થાન અને કાંસ્ય ચંદ્રક માટે બહેરીન સામે રમશે। મેચની શરૂઆત ભારત માટે શાનદાર રહી હતી। પ્રથમ સેટમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમતનું પ્રદર્શન કરતા 25-15થી સરળ જીત મેળવી હતી, જોકે ઇન્ડોનેશિયાએ બીજા સેટમાં જોરદાર વાપસી કરી હતી અને 26-24થી સેટ જીતી મેચ 1-1થી બરાબરી પર લાવી હતી। હવે ભારતીય ટીમનું લક્ષ્ય કાંસ્ય ચંદ્રક જીતવાનું રહેશે। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે। રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના રાણીપમાં વિશેષ લોક દરબાર યોજીને લોકોની રજૂઆતો સાંભળી। અમદાવાદમાંથી 19 કિલો જેટલા ગાંજા સાથે એક વ્યક્તિની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને એવીસી મેન્સ કપ 2026ની સેમીફાઇનલમાં ભારતનો ઇન્ડોનેશિયા સામે 3-2થી પરાજય। આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો।
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના। પ્રથમ સાંભળીએ અનુપમા દેશપાંડેના સ્વરમાં આ ભક્તિ ગીત।

વંદના કાર્યક્રમમાં હમણાં જ આપે અનુપમા દેશપાંડેના સ્વરમાં ભક્તિગીત સાંભળ્યું. હવે પછીનો ભક્તિગીત પ્રસ્તુત છે મંજુ સક્સેના અને સાથીઓના સ્વરમાં.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી વંદના કાર્યક્રમમાં હમણાં જ આપે મંજુ સક્સેના અને સાથીઓના સ્વરમાં ભક્તિ ગીત સાંભળ્યું અને હવે સાંભળીએ આ સંદેશ.
1: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી ભક્તિ સંગીતના કાર્યક્રમ વંદનામાં આપ રેણુકાના સ્વરને સાંભળી રહ્યા હતા. અને આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત કરે છે પ્રાસંગિક, જેમાં આજે આપ સાંભળશો ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026 એ વિશે વાત. પઠન આશુતોષ અંતાણી, સંપાદન પરેશ મારુ.
1: તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરવામાં આવી. આ નીતિમાં ચૂઝ યોર ઇન્સેન્ટિવ સબસિડીનું લોકશાહી મોડેલ છે, જેમાં દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રોકાણકારોને લિબરલ અને ફ્લેક્સિબલ ઇકોસિસ્ટમ આપવા માટે આ યોજના શરૂ કરાઈ છે અને પ્રોજેક્ટ THRIVE એટલે કે ટાર્ગેટેડ હેબિટેડ રિલોકેશન ફોર ઇન્ડસ્ટ્રીયલ વાઇટાલિટી એન્ડ એન્વાયરમેન્ટલ ઇઝ એટલે કે શહેરોમાંથી ઔદ્યોગિક એકમોની ભીડને આજુબાજુના પેરિફેરીમાં મોકલવાની યોજના, અર્થાત શહેરોની ભીડ અને પ્રદૂષણ દૂર કરી જીવનની સરળતા વધારવા ઉદ્યોગોને પેરિફેરીમાં સ્થાનાંતરિત કરવાની યોજના, ગુજરાતને રિસર્ચ અને ઇનોવેશન એટલે કે R&Dનું કેન્દ્ર બનાવવા ઓછામાં ઓછા રૂપિયા 300 કરોડના રોકાણ સાથે શરૂ થનારા 5 RD સેન્ટર્સ માટે ખાસ જાહેરાત અને મહિલા સાહસિકો અને યુવા સ્ટાર્ટઅપ માટે બુસ્ટર ડોઝની જાહેરાત કરવામાં આવી છે. આ સમગ્ર 5 વર્ષીય નવી ઔદ્યોગિક નીતિ અંતર્ગત ગુજરાતમાં કુલ 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું નવું મૂડીરોકાણ આવશે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 એ વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલ ના મંત્રને આત્મસાત કરનારો વૈશ્વિક દસ્તાવેજ છે. ગિફ્ટ સિટી, ધોલેરા SIR, સેમિકન્ડક્ટર હબ અને ડેટા સેન્ટર્સના માધ્યમથી આ નીતિ આગામી 5 વર્ષમાં દેશના ઔદ્યોગિક ઇતિહાસમાં રોકાણ અને રોજગારનો સોનેરી અધ્યાય લખશે. તે આયાત પરની નિર્ભરતા ઘટાડી ભારતની નિકાસ શક્તિને આંતરરાષ્ટ્રીય બજારોમાં સર્વોચ્ચ સ્થાન અપાવશે. ગુજરાતને વર્ષ 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન US ડોલરનું મહા અર્થતંત્ર બનાવવાના નિર્ધાર સાથે આ ઔદ્યોગિક નીતિની જાહેરાત કરવામાં આવી છે. આ અવસરે અપાયેલા પ્રેઝન્ટેશનમાં જણાવાયું હતું કે છેલ્લા 2 દાયકામાં ગુજરાતનો GDP 20 ગણો વધ્યો છે. વર્તમાનમાં રાજ્યનો GDP આશરે US$329.70 બિલિયન છે. દેશના GDPમાં ગુજરાતનો ફાળો 20 વર્ષ પહેલા 6.2% હતો, જે આજે 8.2% થયો છે અને વર્ષ 2047 સુધીમાં તેને 10% કરવાનો મક્કમ લક્ષ્યાંક છે. રાજ્ય સરકારની નવી ઔદ્યોગિક નીતિ 2026ના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે ઉદ્યોગકારો, રોકાણકારો અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓના સૂચનોને ધ્યાનમાં રાખીને વ્યાપક અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક નીતિ તૈયાર કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી ઔદ્યોગિક નીતિથી વિકાસની મજબૂત ઇકોસિસ્ટમ ઉભી થશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નવી નીતિ ભવિષ્યના ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા, બેટરી સ્ટોરેજ, ઇલેક્ટ્રોલાઇઝર, ઇલેક્ટ્રિક મોબિલિટી, એરોસ્પેસ, સ્પેસ મેન્યુફેક્ચરિંગ, ડિફેન્સ સપોર્ટ યુનિટ્સ, ન્યુક્લિયર પાવર ઇક્વિપમેન્ટ, રોબોટિક્સ, ડ્રોન, સ્પોર્ટ્સ ગુડ્સ, ટોય્ઝ અને ફૂટવેર જેવા ફ્યુચરિસ્ટિક ક્ષેત્રોને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવશે. અપાર ઔદ્યોગિક વિકાસ અને કંડલા તેમજ મુંદ્રા મહાબંદરોના વ્યવહારને લીધે ગુજરાતનું ગ્રોથ એન્જિન બની રહેલા કચ્છ માટે નવી ઉદ્યોગ નીતિ ગેમ ચેન્જર બની શકે છે એવી સ્થાનિક ઉદ્યોગકારો અને જાણકારોને આશા છે. આ નીતિ પછી અત્યાર સુધી વિકાસમાં પાછળ રહી ગયેલા પશ્ચિમ કચ્છના અબડાસા, લખપત અને પૂર્વ કચ્છના રાપર તાલુકાને ફાયદો થશે, કેમ કે આ તાલુકાઓને કેટેગરી A અને B માં સમાવાયા છે. સરકારનો દ્રષ્ટિકોણ કચ્છ જિલ્લાના સંતુલિત ઔદ્યોગિક વિકાસનો હોવાનું આના ઉપરથી પ્રતીત થાય છે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે પ્રાસંગિક સાંભળ્યું. વિષય હતો ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ 2026. પઠન આશુતોષ અંતાણી, સંપાદન પરેશ મારુ. અને હવે થોડી જ વારમાં સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 135મી કડી હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત કરાશે. AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે. મન કી બાતને આવરી લેતું કચ્છી બુલેટિન આજે સાંજે 7:05 આકાશવાણી ભુજ પરથી પ્રસારિત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. સેશલ્સના રાષ્ટ્રપતિ ડોક્ટર પેટ્રિક હર્મીની હવાઈ મથક પર તેમનું સ્વાગત કર્યું. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મુલાકાત બદલ પ્રશંસા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સેશલ્સ એક મહત્વપૂર્ણ દરિયાઈ ભાગીદાર અને હિન્દ મહાસાગરમાં ભારતનો નજીકનો મિત્ર છે. પ્રધાનમંત્રી સેશલ્સના 50મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. તેઓ સેશલ્સના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી રહેશે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, આ પહેલથી 2-વ્હીલર, રિક્ષા અને 4-વ્હીલર ચલાવતા દેશના લાખો વાહન ચાલકોને ખાનગી કંપનીઓના શોષણમાંથી મુક્તિ મળશે. દેશભરના 7 લાખથી વધુ સાર્થીઓ 100 રૂપિયા શેર સાથે ભારત ટેક્સીના સહમાલિક બન્યા છે. તેમણે ઉમેર્યું, આગામી 2 વર્ષમાં ભારત ટેક્સી દેશના 500થી વધુ શહેરોમાં શરૂ કરાશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે ગઈકાલે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા છે. આ કરાર અંતર્ગત મુસાફરો, ખાસ કરીને મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે એપ્લિકેશનમાં SOS સિસ્ટમ સક્રિય કરાશે. આ સિસ્ટમ ગુજરાત પોલીસના કંટ્રોલ રૂમ સાથે જોડાયેલી રહેશે, જેથી ઇમરજન્સી સમયે તાત્કાલિક સહાય પૂરી પાડી શકાય. તે ઉપરાંત ભારત ટેક્સી હેઠળ જોડાતા તમામ વાહન ચાલકોનું ગુજરાત પોલીસ દ્વારા વેરિફિકેશન કરાશે, જેથી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. આજથી રાજ્યભરમાં પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી પલ્સ પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે. આ રસીકરણ ઝુંબેશને વ્યાપક સ્તરે પહોંચાડવા માટે સમગ્ર રાજ્યમાં નક્કર આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને આજે બૂથ પર પોલિયો વિરોધી રસી પીવડાવવામાં આવશે. ત્યારબાદ જે બાળકો બાકી રહી ગયા હોય તેમને આગામી 2 દિવસ દરમિયાન ટીમો દ્વારા ઘરે ઘરે જઈને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવવાની કામગીરી હાથ ધરાશે. ભુજના જીબલી સર્કલથી પોલિયો રસીકરણ કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લાના 10 તાલુકાના 97 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો નેજા હેઠળ 1506 જેટલા બૂથો ઊભા કરવામાં આવ્યા છે. 6024 કર્મચારી વર્કરો સેવા આપશે. 165 મોબાઈલ

બૂથ કાર્યરત રહેશે. 3,15,000 બાળકોને ટીપા પીવડાવવા ભુજ ખાતે 99 જેટલા બૂથો કાર્યરત કરાશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે બેલફાસ્ટ ખાતે રમાશે. પ્રથમ મેચ જીતી આયર્લેન્ડની ટીમ સરસાઈ ધરાવે છે, તેથી બંને ટીમો વચ્ચેની આજની મેચ નિર્ણાયક બની રહેશે તેમ મનાય છે. મહિલા T20 વિશ્વકપની મેચમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે થશે. લંડનના લોર્ડ્સ મેદાન પરની મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. આ સ્પર્ધામાં ગ્રુપ એમાં ઓસ્ટ્રેલિયા બધી 4 મેચ જીતી 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં મોખરે છે, જ્યારે ભારતે 4 માંથી 3 મેચ જીતી બીજું સ્થાન જાળવી રાખ્યું છે. તેથી સેમિફાઇનલમાં પ્રવેશવા માટે આજની મેચ મહત્વની મનાય છે. તાજેતરમાં જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ગડપાદર વિસ્તારમાં માધ્યમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હવે 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે બહાર ગામ જવું નહીં પડે. આ સુવિધા સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થતાં વાલીઓના લાખો રૂપિયા અને વિદ્યાર્થીઓના સમયની મોટી બચત થશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટશે અને કન્યા શિક્ષણને મોટો વેગ મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી છે, જોકે મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફારની નહિવત શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું. જિલ્લામાં તીવ્ર ગરમી વચ્ચે ગઈકાલે મુંદ્રા અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદ વરસતા ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. નખત્રાણા વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો છે. લાંબા સમય બાદ કચ્છમાં વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી હતી. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે વાતચીત કરશે. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગની વ્યાપક સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की राष्ट्रीय असेंबली को संबोधित करेंगे और वहां रहने वाले भारतीय समुदाय के लोगों से भी मुलाकात करेंगे. इसके बाद प्रधानमंत्री मोदी रोशकेमन में आयोजित राष्ट्रीय दिवस समारोह में हिस्सा लेंगे. विदेश मंत्रालय के अनुसार समारोह में भारतीय रक्षा बलों का एक दल और भारतीय नौसेना के 2 युद्धपोत भी भाग लेंगे. प्रधानमंत्री मोदी सेशल्स के राष्ट्रीय दिवस और स्वतंत्रता के स्वर्ण जयंती समारोह में मुख्य अतिथि के रूप में शामिल हो रहे हैं. यह यात्रा भारत और सेशल्स के बीच मजबूत और लंबे समय से चले आ रहे मित्रतापूर्ण संबंधों को और मजबूत करने का प्रतीक है. साथ ही यह दोनों देशों की हर क्षेत्र में द्विपक्षीय सहयोग और संबंधों को आगे बढ़ाने की साझा प्रतिबद्धता को दर्शाती है. अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે મન કી બાત કાર્યક્રમમાં લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આકાશવાણી પરથી પ્રસારિત થતા માસિક રેડિયો કાર્યક્રમની આ 135મી કડીમાં પ્રધાનમંત્રી દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ્લિકેશન પર પણ પ્રસારિત કરાશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરાશે. આ ઉપરાંત આજે રાત્રે 8 વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે. ગુજરાતની 3 દિવસની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે

0: ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. આ નવી પહેલનો હેતુ પરિવારો માટે હેલ્થ કેર ટ્રેકિંગ અને કલ્યાણ સુલભતામાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત આજે સવારે શ્રી શાહ અમદાવાદમાં બુથ પ્રમુખો અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓ માટે ખાસ ચિંતન શિબિરમાં હાજરી આપશે, જે દરમિયાન તેઓ પાયાની વ્યૂહરચનાઓની સમીક્ષા કરશે અને પક્ષના સ્થાનિક સભ્યો સાથે વાર્તાલાપ કરશે. ડિરેક્ટરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈએ ચેન્નાઈ બંદર દ્વારા ભારતમાં ગેરકાયદેસર ફટાકડાની દાણચોરી કરવાના બે પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે. આ ફટાકડા ચીનમાં બનાવવામાં આવ્યા હતા. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે અધિકારીઓએ ચીનથી આવતા બે કન્ટેનર જપ્ત કર્યા હતા, જેમાં ટ્રોલી બેગ અને સ્પીયર ભરેલા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તપાસમાં જાણવા મળ્યું કે કન્ટેનરમાં આશરે 46,000 ફટાકડા છુપાયેલા હતા. એક અલગ કિસ્સામાં ચેન્નાઈ કસ્ટમ વિભાગે ચાઇનીઝ ફટાકડાની દાણચોરી કરતી એક ગેંગનો પણ પર્દાફાશ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈએન ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ્ટેન્ડર એઆઈએન ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વગર યાત્રા ન કરવા સલાહ આપી છે. એક અહેવાલ સાંભળીએ.
1: વિદેશ મંત્રાલય ને કહા હૈ કે કુછ ભારતીય શ્રદ્ધાલુ નિજી ટૂર ઓપરેટરો કે જરીયે કૈલાશ માનસરોવર યાત્રા કે લિયે નેપાલ તો પહોંચ ગયે, લેકિન ઉનકે પાસ ચીન મે પ્રવેશ કે લિયે જરૂરી વિઝા ઓર પરમિટ નહીં થે. ઇસ કારણ કઈ શ્રદ્ધાલુઓ કો યાત્રા કે સમય સમસ્યાએ પેશ આઈ હૈ ઓર ઉન્હોને મંત્રાલય સે મદદ માંગી હૈ. મંત્રાલય ને કહા હૈ કે શ્રદ્ધાલુ સભી જરૂરી યાત્રા દસ્તાવેજ મિલને કે બાદ હી યાત્રા શરૂ કરે. ઉસને કહા હૈ કે કેવલ ઇસ ઉમીદ મે યાત્રા શરૂ ન કરે કે આગે ચલકર પરમિટ યા વિઝા મિલ જાયેગા, ક્યોંકિ ઇસસે યાત્રા કે દૌરાન પરેશાની હો સકતી હૈ. મંત્રાલય ને શ્રદ્ધાલુઓ કહા હૈ કે યાત્રા પર જાને સે પહેલે યહ સુનિશ્ચિત કર લે કે ઉનકા ટૂર ઓપરેટર પંજીકૃત ઓર અધિકૃત હૈ. મંત્રાલય કા કહના હૈ કે ઇસ સલાહ કા ઉદ્દેશ્ય શ્રદ્ધાલુઓ કી યાત્રા કો સુરક્ષિત, સુગમ ઓર પરેશાની સે મુક્ત બનાના હૈ. રોહન કે સાથ અંકિત કુમાર, આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા આશરે 52 ભારતીય નાગરિકો હાલ નેપાળના કાઠમંડુમાં ફસાયેલા છે અને તેમની આગળની યાત્રા માટે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે. દરમિયાન 20 જૂને કૈલાસ માનસરોવરની યાત્રા કરી રહેલા યાત્રાળુઓનો પહેલો સમૂહ નાથુલા પાસ ખાતે ભારતીય ચીન સરહદ દ્વારા ચીનમાં પ્રવેશ્યો છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1,430 થયો છે. ગયા બુધવારે વેનેઝુએલામાં 7.2 અને 7.5ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા, જેના કારણે વ્યાપક નુકસાન થયું હતું. દેશમાં 68,000થી વધુ લોકો ગુમ થયાના અહેવાલ છે. લાગુએરા પ્રદેશને સૌથી વધુ નુકસાન થયું છે. અમેરિકાની સેનાએ જણાવ્યું છે કે તેણે સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળોએ હુમલા કર્યા છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે શુક્રવારે તેલ ટેન્કર કીકુ પર થયેલા હુમલાના જવાબમાં અમેરિકાએ ઈરાનની લશ્કરી થાણા, સંદેશાવ્યવહાર પ્રણાલીઓ, હવાઈ મથકો, ડ્રોન અને ખાણકામ ક્ષમતાઓને નિશાન બનાવ્યા હતા. સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર કીકુ પર હુમલો કરવા માટે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. આ ટેન્કર 20 લાખ બેરલથી વધુ ક્રૂડ ઓઇલ લઈને હોર્મુઝ સમુદ્ર દુનિયામાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાએ જણાવ્યું હતું કે ઈરાને તેલ ટેન્કર પર હુમલો કરીને યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હતું. દરમિયાન ઈરાની રાજ્ય મીડિયાએ હોર્મુઝની ઉત્તરે વિસ્ફોટના અહેવાલ આપ્યા હતા. કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. શ્રીકાંતે અમેરિકાના કેલિફોર્નિયામાં સેમીફાઇનલમાં જાપાનના યુડાઈ ઓકીમોટોને 22-20, 15-21, 21-19થી હરાવ્યો હતો. આજે પુરૂષોની સિંગલ્સની બીજી સેમીફાઇનલમાં ભારતના રોનક ચૌહાણનો સામનો ચાઇનીઝ તાઇપેઈના સુન લી યાંગ સામે થશે. દરમિયાન મહિલા સિંગલ્સમાં ભારતની દેવિકા સિહાગ સેમીફાઇનલમાં ડેનમાર્કની લાઇન સામે હારી ગઈ હતી. ગોવાના 14 વર્ષીય એથેન વાન્ઝે બોન્સિયા અને હર્ઝેગોવિયાનમાં યોજાયેલી સારા જેવો જીએમ મિશ્ર ચેસ ટુર્નામેન્ટમાં ત્રીજો અને અંતિમ ગ્રાન્ડમાસ્ટર નોર્મે હાંસલ કર્યો છે. એથન ભારતનો 96મો ચેસ ગ્રાન્ડમાસ્ટર બન્યો છે. આ સિદ્ધિ સાથે એથન અનુરાગ માલ અને લિયોન મેન્ડોન્કા બાદ ગોવાનો ત્રીજો

0: ગ્રાન્ડ માસ્ટર બન્યો છે. એથને 10 ગ્રાન્ડ માસ્ટરને હરાવી આ ખિતાબ જીત્યો છે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એ ની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. ગુજરાત સમાચારે અફઘાનિસ્તાનમાં 6.2નો ભૂકંપ ભારતમાં ધ્રુજારીને મુખ્ય મથાળું બનાવ્યું છે. સંદેશની હેડલાઇન છે ઈરાનના શસ્ત્ર ભંડાર પર અમેરિકા દ્વારા હુમલા. 1 લાખ કરોડ નાયબ માર્કેટમાં 40 લાખ ડ્રાઈવર માટે શૂન્ય કમિશનની ભારત ટેક્સી, આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. નવ ગુજરાત સમયે રામ મંદિરમાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરી કરોડોના દાનની ચોરીને મુખ્ય મથાળામાં સ્થાન આપ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પેપર લીક ટેટની પરીક્ષા મોકૂફ, કરાચીમાં આત્મઘાતી હુમલામાં 9ના મોત, ઓપન એઆઈ એન્થ્રોપિકના નવા એઆઈ મોડેલ પર ટ્રમ્પ સરકારના નિયંત્રણો જેવા વિવિધ સમાચારો પણ વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હેરમિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આજે સવારે 11 વાગે આકાશવાણી પર પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી. અમેરિકાએ સતત બીજા દિવસે ઈરાનના ઘણા સ્થળો પર હુમલા કર્યા. બંને પક્ષો વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર અનિશ્ચિતતા. અને કિદામ્બી શ્રીકાંતે યુએસ ઓપન બેડમિન્ટન સ્પર્ધાની પુરૂષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
2: આકાશવાણી ભુજ શ્રોતા મિત્રો, આપને આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે જણાવીએ. અત્યારે 8:30 સમાચાર હેડલાઇન્સ, 8:32 ફોન ઇન આપની પસંદ, કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસીની. 9:30 સમાચાર હેડલાઇન્સ, 9:32 બાળ મિત્રોનો કાર્યક્રમ ગિલ્લોલમાં સોશિયલ મીડિયા દિવસને અનુલક્ષીને કલ્પા ઉપાધ્યાયનો વિશેષ વાર્તાલાપ, સોશિયલ મીડિયા સાવચેતીની સફર, કાર્યક્રમ પ્રસ્તુતિ જિજ્ઞા મહેતા અને ધારા અધિકારીની.

આજે સાંજે 5:10 આકાશવાણી ભુજ સમાચાર હેડલાઇન્સ. 5:12 ગુલમહોર. 6:25 આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર. 6:30 વિવિધ ભારતી. 7:05 આકાશવાણી ભુજ સમાચાર હેડલાઇન્સ અને ત્યારબાદ 7:07 વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમને આવરી લેતું કચ્છી બુલેટિન. 7:20 ગામનો ચોરો. 8:00 મન કી બાત

9 15 મિનિટે વિવિધ ભારતી, 10 વાગે રવિવાસળીય સંગીત સભામાં પંડિત સુધીર પાંડેનું તબલાવાદન તથા વિદ્વાન એન એસ કલ્યાણ રમનનું મૃદંગમ આપ માણી શકશો. તો શ્રોતા મિત્રો, આ હતી માહિતી હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણી ભુજ હવામાન સમાચાર. કચ્છમાં આજે મહત્તમ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાં વધુ પડતા ભેજને કારણે બપોરના સમયે 45 ડિગ્રી સેલ્સિયસ જેવું અનુભવાશે. હવામાન સમાચાર પૂરા થયા.

0: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશલ્સની 3 દિવસની મુલાકાતે વિક્ટોરિયા પહોંચ્યા. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 2 વર્ષમાં દેશના 500 શહેરોમાં શરૂ કરાશે. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણનો અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. જિલ્લામાં આજે જ્યુબિલી સર્કલથી પોલિયો વેક્સિનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવશે. નાગરિક સુરક્ષા અને સુદૃઢ શહેરી પરિવહન માટે ગુજરાત પોલીસે ગઈકાલે દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી સાથે સમજૂતી કરાર MOU કર્યા. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ગડપાદર વિસ્તારમાં માધ્યમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી. નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય પ્રભારી અને CEO શેખ અમીન ખાને જિલ્લાના લખપત અને રાપર વિસ્તારની મુલાકાત લીધી. જિલ્લા ટ્રાફિક પોલીસ ભુજ દ્વારા સંસ્કાર સ્કૂલ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે ટ્રાફિક સુરક્ષા જાગૃતિ અને માર્ગ સલામતી વિષય પર સેમિનાર અને પ્રશ્નોત્તરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. માંડવી તાલુકાના ભોજાયમાં આયોજિત 3 દિવસીય સ્ત્રીરોગ શિબિરનો 35 મહિલાઓએ લાભ લીધો. ભારત અને આયર્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે વેલફાસ્ટ ખાતે રમાશે. મહિલા T20 વિશ્વકપની મેચમાં આજે ભારતીય મહિલા ટીમનો મુકાબલો ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ સામે થશે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી. હવે પછીના સમાચાર 9:30
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ આપનો માનીતો કાર્યક્રમ ફોન એન આપની પસંદ.

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: हेलो, नमस्कार।
0: हाँ जी
1: जी, हूँ मनोज ठाकुर बात करू छूँ, तालुको सुईगाम जिलो वावथरा।
0: બોલો મનોજ ભાઈ, કયું ગીત સાંભળશો
1: આજે? ફિલ્મ નું નામ છે મોહરા।
0: મોહરા, મોહરા નું કયું ગીત સાંભળશો?
1: વરસાદ ગીત સાંભળીએ, ટીપ ટીપ વરસ્યા પાણી।
0: અરે વાહ વાહ, આપને ત્યાં આપના જિલ્લામાં વરસાદ પડ્યો કે?
1: જી, કાલે સાંજે હતો।
0: અચ્છા,
1: થોડો તો વરસાદ શરૂઆત થઈ એટલે હવે આશા રાખીએ કે
0: ચોમાસું સરસ મજાનું જાય અને ધરતી લીલી છમ થઈ ઉઠે, સાથે મળીને ગીતો સાંભળીએ, બરાબર ને?
1: અને નામ લેવા માંગુ છું।
0: જી જી જી
1: જી, ઘરના સભ્યો છે, ભાઈ છે, રાજુભાઈ, પ્રિયન છે, વિવાન આયન છે, તેમજ મારું આકાશવાણી ગ્રુપ છે, એમાં મિત્રો છે તિલકભાઈ રબારી, અબ્દુલ કાદર ખત્રી, હિરેનભાઈ સુખપેડા, યુગભાઈ રબારી, પી કે પરમાર છે ગાંધીનગર થી, અલ્પાબેન નિર્મળ, કલ્પાબેન ઉપાધ્યાય।
0: જી જી જી, આપની પસંદગીનું ગીત જરૂરથી સંભળાવે।
1: ઓકે, આવજો બેન।
0: જી આવજો, નમસ્કાર।

0: નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: હું અંજારથી અલીભાઈ ખત્રી વાત કરું ને.
0: બોલો અલીભાઈ.
1: અરે કેમ છે બેન?
0: બિલકુલ આનંદમાં, આપ કેમ છો?
1: આ વખતે બેન લાગો કોઈ સંજોગ વખત એમાં સામેલ થયો નહીં, મતલબ ગીત આવ્યું નહીં.
0: એમાં એવું હશે કે ઘણા બધા મિત્રો ના ફોન આવ્યા હશે. જી, બસ આ વખતે આપનો વારો આવી ગયો. બરાબર ને?
1: ના ના, ચોક્કસ ચોક્કસ. હા તો આજે બેન એક ગીત સાંભળવું છે. રફી સાહેબ ને ગીત ગાયેલું છે, જેના શબ્દો છે, ફિલ્મ નામ છે આપ તો એસે નથી.
2: જિંદગી મે શામિલ હૈ, જહાં ભી જાઉં યે લગતા હૈ તેરી મહેફિલ હૈ.
0: બિલકુલ સંભળાવીશું, બિલકુલ. ઉષા ખન્ના નું કમ્પોઝિશન, સુંદર મજાનું ગીત.
1: ઉષા ખન્ના નું સંગીત
0: જરૂર સંભળાવીશું.
1: ચોક્કસ આવજો.
0: આવજો, આભાર.

0: नमस्कार, फोन ही ना आपने पसंद।
1: हाँ, फरजाना बोल रही
0: थी। बोलो फरजाना बेन।
1: આજ મને બહારો ફૂલ બરસાવ ગીત સાંભળવું છે।
0: વાહ, મોહમ્મદ રફીના અવાજમાં બહારો ફૂલ બરસાવ મેરા મહેબૂબ આયા હૈ ફિલ્મ સૂરજનું ગીત। બિલકુલ સંભળાવી દઈએ ફરજાનાબેન, આપની સાથે આપના પરિવારજનો મિત્રો કોણ કોણ સાંભળવા ઈચ્છે છે આ ગીત?
1: મારા મમ્મી છે હવાભાઈ, કુસુમભાઈ
0: જી,
1: આયુબભાઈ, ઉમરભાઈ અને ભાભી મેજી।
0: વાહ વાહ, તમામ તમારા પરિવારજનોને આ ગીત ગમે છે, સાંભળવા ઈચ્છો છો?
1: હા,
0: ચોક્કસ સાંભળવા દઈએ।
1: થેન્ક યુ।
0: ઓકે, આભાર, ફોન કરતા રહેશો।
1: હા, આવજો
0: આવજો।

0: નમસ્કાર, ફોન ઇન આપની પસંદ.
1: નમસ્કાર બેન.
0: હા જી.
1: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણાથી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલું છું, મંડળમાંથી.
0: જી જી, બોલો નાથાજી ભાઈ.
1: ખૂબ સારું છે, પણ ગરમી પડે છે બનાસકાંઠામાં.
0: બનાસકાંઠામાં વરસાદ નથી?
1: ના, તમારે અમે ત્યાં ભુજ કચ્છમાં
0: નહીં, બર બનાસકાંઠા જેમ અમારે ક્યાંય વરસાદ નથી, છાંટો નથી.
1: પણ આ તો ઉપર વાદળ ફરી રહ્યા છે, પવન ફૂંકે છે.
0: પડશે, વાદળા થાય છે ને, તો ધીમે ધીમે વરસાદ એ પડશે. તમારે પડશે ને, અમારે પડશે. ત્યાં સુધી આપણે સરસ મજાના ગીતો રેડિયો પર સાંભળીએ, હે ને?
1: હા, મજા આવે છે રેડિયો. ફોનિંગ પ્રોગ્રામ તો અમારો મનપસંદનો પ્રોગ્રામ છે.
0: વાહ વાહ વાહ. અને હવે આજે કયું ગીત સાંભળવાનું?
1: આજે તો કુરબાન ફિલ્મનો કોઈ બી, એનો કોઈ બી, આપણે એવું કોઈ હાટું નહીં કે આરી દો પૂરું, એવું નહીં.
0: કુરબાન ફિલ્મનું કોઈ પણ ગીત સાંભળશો? અચ્છા અચ્છા, ચોક્કસ તમે જે કહો એ કુરબાન ફિલ્મનું કોઈ ગીત સંભળાવી દઈએ, બરાબર?
1: અને બેન, હું નામ આપી શકું થોડોક?
0: હા હા, બિલકુલ ચોક્કસ આપી શકો.
1: મારી સાથે મારા ભાઈ બળવાન છે, અમૃત છે, પછી મારે નાનકડો નાનકડો એક દર્શન છે, જાનકી છે, ભગવતી બેન છે, સોનલ બેન છે, હેતલ બેન છે, એવા બધા મારે છે મિત્રો ઘરના. અને મારા મમ્મી નામ છે ચંપાબેન, ભાભી નામ છે રમીલાબેન. અમે બધા સાથે મળીને તમારા પ્રોગ્રામ સાંભળ્યા છે, અને મારે રેડિયો છે બુલેટિન વાળો, એટલે ફોનમાં અમારે આવે ને પ્રોગ્રામ, એનું બુલેટિન કરીને અમે રેડિયામાં કરે છે, એટલે રેડિયાનો અવાજ વધારે થાય, ફોનનો એટલો અવાજ ના થાય, એટલે આખો શોખ પરિવાર અમારે સાંભળી શકે.
0: વાહ વાહ, બહુ સરસ.
1: અને રેડિયો મિત્ર માંથી વર્ધનજી છે, કડવાજી છે,
0: પછી
1: એટલા મનોજભાઈ છે, એવા ઘણા બધા મિત્રો છે, અબ્દુલ ખત્રી છે, વિપુલા પંડ્યા છે, નાનીલીબેન પંડ્યા ભૂતકૃષ્ણ, અને ભરૂડિયા ગામના શાંતાબેન, એવા અમે જૂના સુતા મિત્રો હતા, પણ હવે વાતચીત નહીં થતી, પણ એના નામ આપી શકું છું.
0: જી જી, ચોક્કસ ચોક્કસ.
1: અમદાવાદમાં અમારા નિયમિત અમે પ્રોગ્રામ ભેળાવો પડતા.
0: હા હા
1: હા, એ પ્રોગ્રામ અમારે બંધ થઈ ગયો.
0: અચ્છા, તો વાંધો નહીં, હવે ભુજના ફોન ઇન કાર્યક્રમમાં ફોન કરી શકો છો.
1: ભુજના તો અમારે અમદાવાદ જતે અપરસરણ પ્રોગ્રામ આવે છે, અમે નિયમિત ફોન ઇન પ્રોગ્રામ તો અમારે મનગમતો છે.
0: વાહ વાહ વાહ. તો હવે આજે તમારી જ પસંદગીનું ગીત સંભળાવી દઈએ, ફિલ્મ કુરબાન માંથી, બરાબર?
1: હા, ભલે ભલે બેન, નમસ્કાર.
0: ભલે નમસ્કાર, ફોન કરતા રહેશો, આવજો.
1: હે હા.

0: नमस्कार, फोन इन आपने पसंद।
1: हाँ नमस्कार, हाँ गांधीनगर थी जीके परमार बोलू छु।
0: परम भाई कयो गीत सांभळशो?
1: फूल आहिस्ता फेंको, प्रेम कहानी नू गीत छे, मुकेश ने लता जी गाई।
0: फूल बड़े नाजुक होते हैं। वाह सरस मजानो गीत।
1: हाँ सरस गीत छे नो
0: जी,
1: कर्णप्रिय गीत छे। तमारा प्रोग्राम मा घणा बधा सांभळी छे
0: जी,
1: भाई धीरजभाई रबारी, कनुभाई ठाकोर, मनोजभाई ठाकोर, બીજા મિત્રો ના કારણે ભુજ નું આમ તો હું વિવિધ ભારતી અમદાવાદ તો વર્ષો થી સાંભળું છું। હા છેક 1970 થી વિવિધ ભારતી અમદાવાદ સાંભળતો હતો, એના પર મારી ફરમાઇશ તો ઘણી બધી આવતી હતી, ફોન ઇન કાર્યક્રમ આવતો હતો,
0: પત્રો
1: દ્વારા પણ આગળ લખતા હતા, SMS થી પણ ફરમાઇશ થતી હતી। ભુજે પણ આ સારા સારા પ્રોગ્રામ શ્રોતાઓને સાથે રાખીને કર્યો છે, એનો આનંદ થયો।
0: જી જી,
1: શ્રોતાઓ જોડાઈ શકે છે।
0: ભુજના બીજા કયા કાર્યક્રમો સાંભળો છો પલણભાઈ?
1: અમદાવાદ બીજા મિત્રો અમારા ગ્રુપ ચાલે છે, એમાં લગતા છે કે ભુજ માં કાર્યક્રમ આવો, તમે આટલા વાગે સાંભળજો, ત્યાં પછી એટલા વાગે મેં ટ્યુન કરી દઈએ।
0: હવે આપની પસંદગી નું ગીત સંભળાવી દઈએ, બરાબર?
1: આપની સાથે વાત કરી બહુ આનંદ થયો,
0: મને પણ ખૂબ આનંદ થયો, ફોન કરતા રહેશો।
1: ચોક્કસ ચોક્કસ
0: જી, ધન્યવાદ, આવજો।

અને આ ગીત સાથે જ આજનો ફોન ઇન આપની પસંદ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરવાની આપની દોસ્ત અર્ચના ચૌહાણને રજા આપશો. નમસ્કાર.

0: ફોન ઇન આપની પસંદ. હમણાં જ આપે આ કાર્યક્રમ સાંભળ્યો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમની 135મી કડીમાં પોતાના વિચારો રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મિયોન સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલોટ પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવશે. સેશલ્સમાં પ્રધાનમંત્રી મોદીના આગમન પર કચ્છી લોકનૃત્ય દ્વારા સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં કચ્છીઓ ઉમટ્યા. વિદેશ મંત્રાલયે કૈલાસ માનસરોવરની યાત્રા કરતા ભારતીય નાગરિકોને જરૂરી તમામ દસ્તાવેજો વિના યાત્રા ન કરવા સલાહ આપી છે. વેનેઝુએલામાં આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1430 થયો. રાજ્યમાં આજથી પોલિયો રસીકરણ અભિયાનનો મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરથી આરંભ થશે. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવાય છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદી મુજબ ગડપાદર વિસ્તારમાં માધ્યમિક શાળાના નવા ભવનના નિર્માણ માટે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવી. નીતિ આયોગ દ્વારા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત કેન્દ્રીય પ્રભારી અને સીઈઓ શેખ અમીન ખાને જિલ્લાના લખપત અને રાપર વિસ્તારની મુલાકાત લીધી. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10

0: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે જીજ્ઞાબેન.
1: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે તારાબેન.
0: હવે તો જીજ્ઞાબેન, આ જૂન મહિનો પૂરો થવા આવ્યો એટલે બાળ મિત્રો બધા જ શાળામાં એકદમ સેટ થઈ ગયા હશે.
1: પણ આપણા બાળ મિત્રો દરરોજ નિયમિત શાળાએ જતા હશે અને નિયમિત એનું હોમવર્ક પણ કરતા હશે,
0: અને રોજારોજનો જે હોમવર્ક સ્કૂલમાંથી મળતું હશે ને એ પણ નિયમિત એ લોકોએ કરવાનું ચાલુ કરી દીધું હશે. પણ છે ને, હજી વેકેશન પૂરું થયા એને આમ જોવા જઈએ તો થોડાક દિવસો થયા છે, એટલે બાળમિત્રોને હજી વેકેશનની યાદે આવતી હશે કે આપણે કેવી મોજ મજા કરી હતી. નહીં, સવારે ઉઠવાની ચિંતા નહીં, કોઈ જાતના હોમવર્કની ચિંતા નહીં, અને આખા દિવસનું કોઈ ટાઈમ ટેબલ નહીં. અને ટાઈમ ટેબલ ન હોય એટલે વગર ટાઈમ ટેબલે જીવવાનો જે આનંદ હોય ને એ વેકેશનમાં આપણા બાળમિત્રોએ બહુ જ લીધો હશે. એટલે જીજ્ઞાબેન, જે સ્કૂલ ન જતા હોય ને એની ઈર્ષ્યા પણ બાળમિત્રોને થાય, અને આપણી આજુબાજુ જે પશુ પક્ષીઓ હોય એ તો કોઈ દિવસે સ્કૂલ ન જાય. અને એમાં આજે આપણે વાત કરવાની છે
1: હાથીભાઈની.
0: અને આપણા બાળમિત્રો છે ને એ વેકેશનને યાદ કરી અને હાથીભાઈને જોઈને આવું કંઈક કહેતા હશે કે આ હાથીભાઈને કેવી મોજ, ના સ્કૂલ જવાની ચિંતા, ના હોમવર્કનો બોજ,
1: જંગલ જંગલ ફરવાનું ને ઘાસ લીલુંછમ ચરવાનું, ના મમ્મીની રોકટોક કે ના પપ્પાથી ડરવાનું,
0: ના સ્પેલિંગ પાકા કરવાના ને લખવાની નોટ,
1: તોય કદી ક્યાં કોઈ કહે છે હાથી ભાઈ ઠોઠ,
0: ને હું તો મસ્તીએ

0: મેસેજ કરું તો ટીચર ખીજે રોજ.
1: આ હાથીભાઈને સૂંઢ ફુવારો, મને બાલદીકા નાની, તળાવ આખું એ ડોળે, તોય કોઈ કહે ના તોફાની, ફાવે ત્યારે રમી શકે ને ફાવે તેવી ગેમ, મને થોડું જીવવા દો ને હાથીભાઈની જેમ.
0: પીછો કાના છોડે દફતરને નોટોની ફોજ, આ હાથીભાઈને મોજ,
2: આ હાથીભાઈને મોજ.

0: चल चल मेरे साथी।
1: તો જોયું ને બાળમિત્રો, હાથીભાઈની આપણે વાત કરી કે એને તો સ્કૂલ ન જવાનું, દફતરનો બોજ નહીં, એને હોમવર્કની ચિંતા નહીં, પણ આપણે એવી થોડીક વાતો કરવાની, મજા કરવાની અને આનંદ લઈ લેવાનો, પણ આપણા ભવિષ્યનો વિચાર તો કરવો પડે ને. આપણે તો ભણી ગણીને મોટા થવાનું છે, આપણા મમ્મી પપ્પાની કુટુંબની જવાબદારી માથે લેવાની છે અને સમાજમાં આપણું એક સ્થાન બનાવવાનું છે.
2: હા બાળમિત્રો, આજે તમે નાના છો, કાલે તમને મોટા થઈને દેશ માટે મોટા મોટા કામ કરવાના. જો તમે આજે ભણવામાં ધ્યાન આપશો ને તો તમે ચોક્કસથી તમારા સ્વપ્ન સાકાર કરી શકશો.
1: અને હાથીભાઈને તો મોજ મજા જ કરવાની છે, દેશના ભવિષ્યની ચિંતા નથી કરવાની. પણ આપણા બાળમિત્રો તો છે ને જીજ્ઞાબેન, સામાજિક જવાબદારી નિભાવશે પણ ખરા અને જવાબદાર નાગરિક તરીકે સાબિત પણ થશે.
2: પણ ધારાબેન, આપણા બાળમિત્રો સાચા અને સમજદાર નાગરિક ક્યારે બની શકે? જો તે શિક્ષણ પ્રત્યે જાગૃત રહે અને સારા વિચારોની આપલે સમાજ સાથે કરે
1: અને પોતાના 24 કલાકનું સરસ મજાનું ટાઈમ ટેબલ ગોઠવે અને દરેક વસ્તુને યોગ્ય સમય આપે, મનોરંજનને પણ અને કામને પણ. અને આમે જીજ્ઞાબેન, આજનું મનોરંજન બરાબર સોશિયલ મીડિયા. અને આ સોશિયલ મીડિયા છે ને બાળમિત્રો, એનો જો આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરીને એ આપણા માટે ચોક્કસ લાભદાયી છે.
2: પણ જો આપણે એના પાછળ ગાંડા બની જઈએ, એનામાં કાર્ટૂન જોઈએ, ગેમ જોઈએ અને આખો દિવસ એના પાછળ જો પડ્યા રહીએ ને તો તમારા જે હોમવર્ક છે એ પણ તમે મિસ કરો અને સ્કૂલમાં મિસની વર્ડ ખાઓ એ અલગ.
1: અને આમે કહેવાયું છે ને કે સિક્કાની હંમેશા બે બાજુ હોય છે, તમારે એની પોઝિટિવ સાઈડને અપનાવવી કે નેગેટિવ સાઈડને અપનાવવી એ ચોક્કસ તમારા ઉપર જ આધાર રાખે છે.
2: એટલે કહેવાનું એમ જ છે કે તમે વિવેકપૂર્વક ઉપયોગ કરો,
1: કારણ કે સોશિયલ મીડિયામાં જાણવા જોવા જેવું પણ મળે છે અને ટાઈમ બગાડવા માટેની મનોરંજક વાતો પણ હોય છે.
2: તો ધારાબેન, આજે આપણે બાળમિત્રો માટે એવો જ સરસ મજાનો વાર્તાલાપ લઈને આવ્યા છીએ, સોશિયલ મીડિયા સાવચેતીની સફર.
1: અને આ વાર્તાલાપ આપી રહ્યા છે કલ્પા ઉપાધ્યાય.
3: નમસ્તે બાળ મિત્રો, નમસ્તે બાળ દોસ્તો. આજે તમારી સાથે આવી ગઈ છે તમારી બહેન કલ્પા. આજે તમને બહુ જ સરસ એક વાત કરવા માટે તમારી સમક્ષ આવી છું. તો બાળકો, ચાલો આજે સોશિયલ મીડિયા દિવસ જે આવે છે તો એના નિમિત્તે આપણે કંઈક સરસ મજાની વાતો કરશું. સોશિયલ મીડિયા આ નામથી તો આજકાલ કોઈ અજાણ્યું નથી, સાચી વાત ને ભૂલકાઓ? એમાં ઘરમાં વડીલોથી લઈ નાના બાળકો સૌ કોઈ નેટ અને વાઈફાઈ જેવા શબ્દોથી પરિચિત જ છે. અરે, નાના બાળકો તો મોબાઈલ પણ પોતાના માતા પિતા અને દાદા દાદી નાના નાનીને શીખવતા થઈ ગયા છે. કેમ, સાચું કીધું ને મિત્રો? તમે કહેશો કે સાચું કહ્યું. બાળકો માટે સોશિયલ મીડિયા ક્યાંક ને ક્યાંક ફાયદાકારક છે અને નુકસાનકારક પણ છે. બાળકો, તમે જ્યારે નાના હોય ત્યારે તમે જમવામાં બહુ જ નાટક કરો છો, સાચું કીધું? તો ત્યારે તમે શું કરો છો? તમે મોબાઈલ લેવાની જીદ કરો છો, કા એમ કહો છો કે અમે ટીવી જોતા જોતા જ અમે જમશું? તો તમને ખબર છે આનાથી શું નુકસાન થાય છે? તમે જમી પણ લ્યો છો પણ એનું શું થાય છે તમને ખબર છે? તો બાળકો, તમારું ધ્યાન જે છે ને એ મોબાઈલમાં હોય છે અથવા તો ટીવીની સ્ક્રીન ઉપર હોય છે. તો તમે મોટા મોટા કોળિયા ભરી અને જમી લ્યો છો તો જેનાથી તમારું પેટ ભરાઈ જાય છે, પરંતુ તમારું મન દઈને જે જમવાનું હોય છે ને તો એ થતું નથી, જેના કારણે તમને વિટામિન્સ, પ્રોટીન્સ અને શરીરને જે જરૂરી ફાઈબર્સ વગેરે જોતું હોય છે એનો ઉણપ સર્જાય છે. કેમ કે આપણે જે મન ભરીને જમી એકદમ સરસ રીતે જમતા હોય તો આપણા જે પાચક રસ છે એ લાળ દ્વારા એની અંદર ભળી જાય છે અને જમવાનો સાચો આનંદ છે એ આપણે લઈ શકીએ છીએ. પરંતુ તમે આવી રીતે જો જમો છો, ખાલી તમે જમવા માટે જ જમો છો, તો તમારું તેમાં પેટ ભરાય છે પરંતુ તમારું મન અને મગજ હોય છે ને એ ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયા અને સ્ક્રીન ઉપર જ હોય છે, જેથી તમને તેનો સાચો આનંદ રહેતો નથી. તેનાથી તમારા શરીર ઉપર પણ વિપરીત અસર થાય છે. અને શું જમ્યો અને કેટલો સમય જમ્યો તેની તમને ખબર રહે છે મારા ભૂલકાઓ? ક્યારે પણ નહીં, કેમ કે તમે જમ્યા જ રાખતા હો છો, ક્યારેક નથી પણ જમતા હોતા, એમને જ થાળી પડી હોય છે, પરંતુ તમને સમયની પણ ખબર નથી હોતી, તમે શું જમ્યા એની પણ ખબર નથી હોતી, તમને કેવો ટેસ્ટ આવ્યો ક્યારેક એ પૂછો તો એ પણ ખબર નથી હોતી. તો આવી રીતે જો તમને જમવાનું કે એવી રીતે મન થતું હોય તો તમને એટલું તમારી દીદી જે છે એ જરૂર કહેશે કે તમને આમ જે છે એ જમવાની લત નહીં લાગે સમયથી સમય, પરંતુ તમને સ્ક્રીન ટાઈમ અને મોબાઈલની કે સોશિયલ મીડિયાની લત છે એ જરૂર લાગી જશે. તો જમવાની આદત જે છે આપણે ફક્ત થાળીમાં અને જમવા જમવાનું જે આવે એના ઉપર જ આપણે ફોકસ કરી અને જમવું જોઈએ. એ ટાઈમે આપણે કોઈ પણ આડાઅવળી વાત છે કે આડાઅવળી સ્ક્રીન સાથે કે કોઈ પણ બીજા રમતો રમતા રમતા જમવું જોઈએ નહીં. જમવાનું પણ આ એક છે, એ કુદરતી વિજ્ઞાન જ છે. હવે બીજી વાત કરીએ, પહેલા જ્યારે જ્યારે આપણે નાના હતા ત્યારે હંમેશા આપણે બાળકોની ટોળી ભેગી કરીને, એટલે કે આપણા બાળ દોસ્તોની સાથે વેકેશનની અંદર ભેગા થતા, એમાં મામા માસીના ફૈબાના દીકરા, કાકાના દીકરા દીકરીઓ વગેરે આપણા જેવડા જેવડા હોય એ બધા મળી અને સાથે બેસી અને જમતા, પછી શેરી રમતો પણ રમતા અને એકબીજાના ઘરે પણ આપણે જમી લેતા અને અગાસીમાં સૂઈ પણ જતા. એ દિવસો ઘણા બધા મિત્રો હશે એને યાદ હશે જે અત્યારે મોટા થઈ ગયા હશે. એ વેકેશન અને એ બાળપણ ક્યાંક સોશિયલ મીડિયાના ચક્કરમાં ક્યાંક ગુમ તો નથી થઈ ગયું ને? આજે જોવા જઈએ તો પરિવારની અંદર બાળકો એક અથવા બે જ હોય છે. આમ તો જનરલી

0: હવે એક જ બાળકની પ્રથા થઈ ગઈ છે કે જેની સાથે કોઈ રમવા વાળું કે મીઠા મીઠા ઝઘડા કરવા વાળું હોતું નથી. એમાં પણ જો માતા પિતા તમારા વર્કિંગ હોય અને દાદા દાદી છે એ તમારી સાથે ન રહેતા હોય તો સ્વાભાવિક વાત છે કે બાળમિત્રો તમારો ઉછેર જે છે સોશિયલ મીડિયા દ્વારા અને સ્ક્રીન ટાઈમથી કે એવી જ રીતે તમારો ઘરની અંદર જ ઉછેર થશે. આમ તમે લોકો છો એ બહારની દુનિયાથી અજાણ રહી જશો અને ક્યાંક ને ક્યાંક તમારું બાળપણ છે એ છૂટી જાય છે. પહેલા આપણા સમયની અંદર કે જે બાળમિત્રો હવે મોટા થઈ ગયા છે એની વાત કરીએ તો આપણે શાળાએથી ઘરે આવતા ત્યારે મમ્મી કે દાદી રોટલી અને ભાખરીનો ઘી ગોળ નાખી અને લાડુ બનાવી અને તૈયાર રાખતા અને આપણે સૌથી પહેલું કામ દફતર મૂકી હાથપગ મોઢું ધોઈ અને પહેલું આપણે રોટલીનો જે લાડવો હોય એ જ આપણે ખાતા. યાદ આવ્યું મિત્રો? પછી આપણે લોકો છે શેરીની રમતો રમવા જતા રહેતા ત્યારે આપણને વિટામિન B12 કે વિટામિન D ની ઉણપ ક્યારે પણ થતી ન હતી. આજે બાળકો નાના અને સમજણા થાય ત્યારથી જ એને જંક ફૂડ અને સોશિયલ મીડિયાનું વળગણ એટલી હદે લાગેલું હોય છે કે તે ઘરના ઘીગોળવાળો લાડવો અને શેરી રમતોથી પણ તે વંચિત રહી જાય છે અને તે લોકો 35 કે 40 વર્ષે પહોંચે ત્યાં તો તેના હાડકાં અને સાંધાની તકલીફ ઊભી થવા લાગે છે અને તે લોકો જ્યાં સુધી જીવન જીવે ત્યાં સુધી ગોળીઓ ગળતા થઈ જાય છે અને ચશ્માના નંબર તો જલ્દીથી જ આવી જાય છે. એ પણ એક વાત છે. અરે, અત્યારે કોઈ પણ શાળામાં ચશ્મા વિનાના બાળકો ગણવામાં આવે તો તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. મિત્રો, આ વાત સાથે તો તમે સહમત થશો કે હા, કલ્પુ દીદી તમે સાચું જ કીધું. અમારા ક્લાસમાં છે ને આટલા બધા વ્યક્તિઓને ચશ્મા છે, પણ હા, એમાંનો હું એક છું કે મને કોઈ વળગણ નથી એટલે મને ચશ્મા નથી. અરે વાહ, બહુ સારી વાત છે. બાળકો ટીવી, મોબાઈલ, લેપટોપને ખૂબ જ નજીકથી જોવે છે અને તેનાથી તેની આંખો ખરાબ થાય છે અને ચશ્માના નંબર પણ જલ્દીથી આવી જાય છે. બાળકો માટે સોશિયલ મીડિયાના ફાયદા પણ છે. સાચી વાત છે. તમે બાળકો એવું કહેશો કે દીદી તમે અમને સોશિયલ મીડિયા ન વાપરવું, એના ગેરફાયદા છે, આમ તેમ એવી જ બધી વાતો કરશો, એના ક્યાંક ફાયદા પણ હશે એ જરા જણાવો ને. તો ચાલો મિત્રો એ પણ તમને વાત કરું. બાળકો માટે સોશિયલ મીડિયા ફાયદારૂપ છે. કોઈ અઘરો પાઠ, ઘડિયા, બાલગીત, પ્રાર્થના, વાર્તા, કાંઈ પણ આપણે બોલવાનું હોય તો આજકાલ દરેક શાળાની અંદર પ્રોજેક્ટર અને સ્પીકર લાગેલા હોય છે જેથી બાળકો તેને સાંભળી સાંભળીને તરત જ તે વસ્તુ જે છે એ સહેલાઈથી યાદ રાખી લે છે અને સહેલાઈથી શીખી જાય છે. અરે, કોરોના કાળ તો હમણાં જ ગયો, કંઈ બહુ ઝાઝો સમય તો નથી થયો. તમને યાદ હશે કે કોરોના કાળમાં જ્યારે શાળા, સ્કૂલ, કોલેજો સદંતર બંધ હતા ત્યારે પૂરું વિશ્વ સોશિયલ મીડિયાના માધ્યમથી જ ઓનલાઈન ક્લાસ કરી લેતું હતું. આમ કરવાથી શું થયું કે તમારું જે છે મહામૂલા જે ભણવાના વર્ષો છે એ બચી ગયા અને તમારું શિક્ષણ પણ તમે લઈ લીધું. આજની તારીખે પણ જે વિદ્યાર્થીઓ મોટા મોટા શહેરોમાં વધુ અભ્યાસ માટે નથી જઈ શકતા તેઓ ઓનલાઈન કોચિંગ કરી અને તેઓ છે હા એ શિક્ષણ મેળવે જ છે. તેનાથી તેના બહાર મોટા શહેરોમાં રહેવા જવાના ખર્ચા, હોસ્ટેલની મોંઘી મોંઘી ફી અને શાળાની ઊંચી ઊંચી ફીમાંથી તેને રાહત મળી રહે છે અને સાથે સાથે ઉચ્ચ અભ્યાસ તો તે સોશિયલ મીડિયા થકી મેળવી જ લે છે. આ એક ઓનલાઈન કોચિંગના ફાયદા છે. અને જેના બાળકો વિદેશ ભણતા હોય અથવા તો પરણેલા હોય તેમના માટે તો વિડીયો કોલ એ જ સરસ માધ્યમ બની રહે છે. એટલે કે સોશિયલ મીડિયા દ્વારા આપણે વિડીયો કોલથી એકબીજાની સાથે હોય એવો અનુભવ કરી શકીએ છીએ અને બાળકો પણ દાદા દાદી, નાના નાનીને જોઈ રૂબરૂ બરાબર મળ્યા હોય તેવી જ લાગણી અનુભવે છે. આમ સોશિયલ મીડિયા નાના મોટા સૌ માટે આશીર્વાદ રૂપ પણ છે. સોશિયલ મીડિયાનો આખો દિવસ ઉપયોગ એ નુકસાનકારક પણ એટલો જ છે. આંખોની રોશનીની સમસ્યા, નાના નાના બાળકોમાં ત્રાંસી આંખોની સમસ્યા, વડીલોમાં જલ્દીથી મોતિયો આવવો જેવી અનેક આંખોને લગતી સમસ્યા પણ ઘણી જ વધી રહી છે અને માનસિક સ્વાસ્થ્ય પણ કથળી રહ્યું છે. હવે મિત્રો તમે એવું કહેશો કે દીદી આમાં માનસિક સ્વાસ્થ્યની ક્યાં વાત આવી? નાના મોટા સૌ કોઈને કાંઈ સમજમાં ના આવે તો અત્યારે મિત્રો તમે શું કરો છો? તરત જ સોશિયલ મીડિયાનો સહારો લઈ લ્યો છો અને તરત જ તમે જાણકારી મેળવી લ્યો છો. અરે, હદથી વધુ તેના ઉપયોગથી મગજને પણ ઘણું જ નુકસાન થાય છે. ક્યારેક ક્યારેક એવું બને છે કે બાળકો જ્યારે તમને ગ્રુપ ચર્ચા કે ગ્રુપ સંવાદ માટે તમને લઈ આવવામાં આવે છે તો સૌથી પહેલાં તો તમે વધુ માણસો જોઈ અને ડરી જાઓ છો અને ક્યારેક ગ્રુપ ચર્ચા માટે તમને ઊભા કરવામાં આવે કે તમારો વારો આવે છે ત્યારે ત્યારે તમે ગભરાઈ જાઓ છો કે અરે હું કાંઈ પણ જવાબ આપીશ તો કાંઈ ખોટું તો નહીં બોલું ને, તો એવી ગભરાહટ છે એ પણ તમને ક્યારેક ફીલ થાય છે. ભગવાને દરેક માણસને મગજ આપેલું જ છે. એ મગજનો ઉપયોગ શું છે બાળકો, તમને ખબર જ છે, વિચારવા માટે છે, અને જે વિચારો મગજ થકી આપણને આવે છે તો એને અનુકરણ કરવા માટેના છે. પરંતુ આપણે કુદરતી મગજને એક બાજુ રાખી અને કૃત્રિમ ઉપકરણને પ્રોત્સાહન આપીએ એ વસ્તુ તો બાળમિત્રો જરા પણ યોગ્ય નથી. જેનાથી શું થાય છે ખબર છે, તમારો આત્મવિશ્વાસ છે ને એ ખૂબ જ ઓછો થઈ જાય છે. ક્યારેક તમને કોઈ વસ્તુનો હાજર જવાબ આપવાનો થાય તો તમે ત્યારે ગભરાહટ અનુભવો છો અને થોથવાઈ જાઓ છો, તમે ત્યારે તેનો જવાબ આપી શકતા નથી. આના ઉપાય રૂપે આપણે એટલું કરીએ કે બાળકો જ્યારે ઘરની અંદર હાજર હોય, એટલે કે બાળકો તમે જ્યારે ઘરમાં હાજર હોય ત્યારે તમે તમારા માતા પિતા, નાના નાની અથવા દાદા દાદી કે ફૈબા હોય, કાકા કાકી હોય, જે પણ વ્યક્તિ તમારી સાથે રહેતું હોય તો તેની સાથે આપણે હંમેશા સંવાદનો સેતુ સાધીએ અને આપણે શાળા અને કોચિંગની અંદર શું શું કર્યું તેની માહિતી પણ આપણે સરસ રીતે આપીએ અને આપણે જે કાંઈ હોમવર્ક કરીએ તેની અંદર આપણા માતા પિતા, દાદા દાદી કે કાકી કાકા જે કોઈ હોય અથવા તો મોટા આપણા ભાઈ બહેન હોય એને હંમેશા આપણે આપણી સાથે રાખીએ અને આપણે તેની મદદ લઈએ. અને હા, રાત્રે સૂતા પહેલાં બાળગીત છે, જોડકણા છે અને બોધાત્મક બાલવાર્તા છે જેના દ્વારા આપણે છે આપણું બાળપણ જીવી શકીએ અને આપણા દાદા દાદી છે એ આપણી સાથે એનું પણ બાળપણ જીવી શકે, તો તેવી સરસ આપણે વાતો છે હા એ આપણે દાદા દાદી છે એના પાસેથી સાંભળીએ અને પછી જ આપણે સુવાની ટેવ રાખીએ. હંમેશા એમ કરવા બાળકો તમને છે ને પોતાનાપણાની જ લાગણી થશે અને બાળકો તમારો માનસિક વિકાસ છે એ બોલવાની સ્પીચ અને આત્મવિશ્વાસ ખૂબ જ સારી રીતે તમે કેળવી શકશો. તો બાળકો તમે આવી રીતે જો સંવાદમાં રહેશો તો તમને ક્યાંય પણ સોશિયલ મીડિયાની જરૂર રહેશે નહીં. ઘરના સભ્યોનો અનુભવ છે એ જ તમારા વિકાસની અંદર ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ થઈ શકશે. ઘરના સૌ સભ્યોને પણ જો હું અહીંયાથી કહું તો આ તો થઈ બાળકોની વાત, પણ આ બાળમિત્રોનો પ્રોગ્રામ છે એ નાના મોટા સૌ કોઈ સાંભળતા હોય છે, તો બે વાત અમારા વડીલો માટે પણ. તો જ્યારે જ્યારે બાળક ઘરમાં હોય તો ત્યારે આપણે નોકરી કરતા હોય અથવા તો કામધંધેથી આવીએ ત્યારે બાળક સાથે આપણે હંમેશા થોડો સમય બાળકને પણ આપીએ, બાળક સાથે વાતચીત કરીએ, પૂરો દિવસ તેને શું શું કર્યું એ આપણે એને પૂછીએ, રોજ એક સરસ મજાની વાર્તા, બાળગીત છે, એક સારો શ્લોક આપણે આપણા બાળકને શીખવીએ અને આપણે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ટાળીએ કે જ્યારે બાળક આપણું ઘરની અંદર હોય. જો આપણે જેનો ઉપયોગ જરૂર પૂરતો કરશું તો બાળક જે છે એ આપણું અનુકરણ કરવાનું જ છે, જેથી છે એનો ઉપયોગ એ પણ કરશે નહીં અને મોટેરાઓને જ જો આ વળગણ નહીં હોય તો બાળકોમાં આવશે નહીં. બાળક શું કરે છે તો કે આપણું અનુકરણ છે હા એ જ કરતું હોય છે. આમ સોશિયલ મીડિયા ફાયદાકારક પણ છે અને જો તેનો ઉપયોગ વણજોઈ તો સાવ સમય પસાર કરવા માટે જો કરવામાં આવે તો તેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય ઉપર પણ તેની વિપરીત અસર થઈ શકે છે. માટે બાળ ઉછેર એટલે કે બાળકો તમારો ઉછેર જો યોગ્ય રીતે કરવો હોય તો સૌથી પહેલાં તો ઘરના સભ્યોને જ અહીંયા થી કહીશ કે મર્યાદિત ઉપયોગ પહેલા આપણે કરતા શીખીએ, એટલે બાળક આપોઆપ જ આપણું અનુકરણ કરશે અને સોશિયલ મીડિયાના વળગણથી દૂર રહેશે અને આપણે હંમેશા ફેસ ટુ ફેસ સંવાદ સાથે જોડાયેલા રહીએ તો બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ જે છે એ ખૂબ જ સારી રીતે થશે. બાળકોમાં બોલવાની છટા, બાળકોનો આત્મવિશ્વાસ વધશે અને ગ્રુપ ચર્ચા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય તો બાળક જે છે એ પોતાનું જે છે એ પરફોર્મન્સ કરી આવશે અને આંખોની અંદર ચશ્માના નંબરની જે સમસ્યા છે એ કાંઈક અંશે ઓછી થશે. તો અહીંથી બસ એટલું જ કહીશ કે આજે સોશિયલ મીડિયા દિવસ નિમિત્તે આપણે મર્યાદિત ઉપયોગ કરીએ અને ગપ પૂરતો જ એનો ઉપયોગ કરીએ. તો બસ કલ્પાબી દીદીને અહીંથી રજા આપશો. અસ્તુ મિત્રો, વાર્તાલાપ સાંભળવાની મજા આવી ને? આભાર.
1: મિત્રો, હમણાં જ આપે ખૂબ સરસ મજાનો માહિતીસભર વાર્તાલાપ સાંભળ્યો. સોશિયલ મીડિયા સાવચેતીની સફર,
2: અને આ સરસ મજાનો વાર્તાલાપ આપી રહ્યા હતા કલ્પા ઉપાધ્યાય.
1: અને આશા રાખીએ કે તમે આ વાર્તાલાપમાંથી ઘણું બધું સમજ્યા હશો, શીખ્યા હશો અને તમારી દિનચર્યામાં ફેરફાર કરવાના થોડા ઘણા સંકલ્પો પણ લીધા હશે. તો આવો બાળમિત્રો, હવે સાંભળીએ એવું જ સરસ મજાનું ગીત.

0: તો બાળમિત્રો, તમારે ડૉક્ટર બનવું છે, એન્જિનિયર બનવું હોય, ચીફ મિનિસ્ટર બનવું હોય કે એક સરસ મજાના શિક્ષક બનવું હોય અને છેલ્લે કાંઈ નહીં તો એક સરસ મજાના સાચા માનવી તો સાબિત થવાનું જ હોય. પણ એના માટે સોશિયલ મીડિયાનો તમે જ્યારે ઉપયોગ કરતા હો ને ત્યારે અમુક બાબતોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. અને એમાં સૌથી પહેલી વસ્તુ છે કે અજાણ્યા લોકોથી સાવધાન. જ્યારે તમારી સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ પણ અજાણી વ્યક્તિ કે જેને તમે નથી ઓળખતા એ તમારી સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે ને તો તમારે એકદમ સાવધાન બની જવાનું. એની સાથે કોઈ જાતની વાતચીત કરવાની નહીં અને સૌથી પહેલી જાણ મમ્મી પપ્પાને કરવાની.
1: એવી જ રીતે બાળમિત્રો, તમે જ્યારે આ મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હો ને ત્યારે તમે એવા એમાં ખોવાઈ જાઓ છો ને કે તમને કોઈ ટાઈમ લિમિટનું ધ્યાન જ નથી રહેતું. એટલે તમે એક રિમાઇન્ડર રાખો કે તમે આખા દિવસમાં 10-15 મિનિટ જ તેનો ઉપયોગ કરો. અને એવું પણ કરી શકાય બાળમિત્રો કે તમે મોબાઈલના બદલે બહાર ઘર આંગણાની રમતો રમો, બહાર મેદાનની રમતો રમો, મિત્રો સાથે સવાલોની આપલે કરો અને જ્ઞાનની પ્રશ્નોત્તરી કરો. આવી સરસ મજાની એક્ટિવિટી કરો ને, એમાંથી પણ તમારું માઇન્ડ એક્ટિવ થાય.
0: અને જીગ્નાબેન, આમે જ્યારે સમય મર્યાદાનું ભાન ન રહે એવી બાબતો હોય ને એવી વસ્તુઓ છે ગેમ, કે એમાં બાળમિત્રો એવા એક પછી એક સ્ટેજ પાર કરતા હોય ને કે એને સમય મર્યાદાનું ભાન ન રહે. પણ જો એ જ્ઞાનવર્ધક વાતો જોતા હોય ને તો એમાં કોઈ પણ વિડીયો એ લોકો જોતા હોય તો એની સમય મર્યાદા બાંધેલી જ હોય કે 10 મિનિટ થાય એટલે વિડીયો પૂરો, કે 12 મિનિટ થાય વિડીયો પૂરો એટલે આપોઆપ તમને ખબર પડે હવે વિડીયો પૂરો થયો અને તમે એમાંથી બહાર નીકળી શકો કે કેટલા વાગ્યા, હવે મારે આ કામ કરવાનું છે. એટલે જો તમે જ્ઞાનવર્ધક વાતો જોતા હશો ને તો તમને સમય મર્યાદાનું ધ્યાન રાખવાની પણ જરૂર નહીં પડે, એ આપોઆપ જળવાઈ જશે.
1: અને બાળમિત્રો, જ્યારે તમે કોઈ નવી એપ્લિકેશન ડાઉનલોડ કરતા હો તો ત્યારે તમે સૌથી પહેલા તમારા મમ્મી પપ્પાને પૂછો, કેમ કે આમાં ઘણા બધા ફ્રોડ થવાની શક્યતા રહેલી છે. એટલે તમે આ વાતનું ચોક્કસથી ધ્યાન રાખો.
0: અને એટલે જ બાળમિત્રો, કહેવાનું મન થાય કે ચપટી વગાડતા દુનિયા દેખાય, મોબાઈલમાં આખું જગત સમાય.
1: પણ ભણવાનું ને રમવાનું ના ભૂલાય, સમજદારીથી જો વાપરો તો જ મજા કહેવાય.
0: તો આપની દોસ્ત ધારા
1: અને જીજ્ઞાની
0: આ વાત કાયમ યાદ રાખજો અને સાંભળતા રહો કાર્યક્રમ.

બાજાર ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરમાં. કાર્યક્રમમાં આગળ સાંભળીએ થોડી સી બેવફાઈ આ ફિલ્મના ગીતમાં કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરને.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હમણાં જ લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં થોડી સી બેવફાઈ આ ફિલ્મનું ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમમાં આગળ સાંભળીએ ખટ્ટા મીઠા ફિલ્મના ગીતમાં લતા મંગેશકરના સ્વરને, પરંતુ તે પહેલાં સાંભળીએ આ સંદેશ.
1: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, KYC અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત KYC અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેન્કિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેન્કિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: તુમસે મિલા થા પ્યાર કુછ અચ્છે નસીબ થી.

0: ખટ્ટા મીઠા આ ફિલ્મના ગીતમાં હમણાં જ આપે લતા મંગેશકરના સ્વરને સાંભળ્યું.
1: ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મી ગીત સંગીતનો કાર્યક્રમ મનોરંજન. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મહેબૂબા ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરમાં.

0: લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં આપે હમણાં જ મહેબૂબા ફિલ્મનું ગીત સાંભળ્યું.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
3: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
2: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: અને હવે મનોરંજન કાર્યક્રમમાં પ્રસ્તુત છે લતા મંગેશકરના સ્વરમાં બસેરા ફિલ્મનું ગીત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
3: મનોરંજન કાર્યક્રમમાં આગળ સાંભળીને લતા મંગેશકર અને સુરેશ વાડકરના સ્વરમાં દો.

આપ સાંભળી રહ્યા હતા. અને હવે મનોરંજન કાર્યક્રમમાં આગળ સાંભળીએ લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં હેના પિક્ચરનું આ ગીત.

0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી મનોરંજન કાર્યક્રમમાં હમણાં જ આપે લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં હેના ફિલ્મનું ગીત સાંભળ્યું. સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થયો અને હવે પ્રસ્તુત છે લોકસંગીત.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: લોકસંગીતના કાર્યક્રમમાં હમણાં જ સાવિત્રી પીછડિયાના સ્વરમાં આપે લોકગીત સાંભળ્યું.
1: સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી લોકસંગીતમાં હમણાં જ આપે સમૂહ સ્વરમાં લોકગીત સાંભળ્યું અને આ સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો. શ્રોતા મિત્રો, અત્યારે 10:55 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની મન કી બાતનું જીવંત પ્રસારણ કાર્યક્રમના અંત સુધી દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે.

0: बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। यह कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: श्रोता मित्रों, हमणा जाप सांभळी रह्या हता मन की बात कार्यक्रमनी 135मी कड़ी, जेमा माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदीए आकाशवाणीना माध्यम द्वारा भारतनी जनता समक्ष પોતાના વિચારો રજૂ કર્યા, અને હવે આપ સાંભળશો આ કાર્યક્રમનો ગુજરાતી ભાવાનુવાદ।
2: મારા પ્રિય દેશવાસીઓ નમસ્કાર, મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। 2026નું અડધું વર્ષ વીતવામાં છે। આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે। જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે। આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે। તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો। ત્યાં આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા। આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે। સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે। C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે। તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે। રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે। આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે। તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે। અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે। સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ, અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા। આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો। આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ઘણી ચર્ચા થઈ, તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે, તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે। ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું। હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે, અને જ્યારે દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી। રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે, અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ। સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા। મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ સોનું ખરીદવાનું ટાળશો। લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો। મેં લોકોને કાર પુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો।

ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કાર પુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે.
નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે, હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવવૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યું. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આરબીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લેક. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાને 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે.
આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે.

તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના બીજા ભાગોને પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે, નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી. નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ, આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ઘડી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ 1/2 વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનો ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં

લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે. પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે. આ બ્રિજ કેટલાક દિવસો અથવા કેટલાક વર્ષોમાં નથી બનતા, તેને તૈયાર થવામાં અનેક દશક લાગે છે. રબરના ઝાડના મૂળને ધીરે ધીરે દિશા આપવામાં આવે છે. આ મૂળને જળ ધારાઓની પાર લઈ જવામાં આવે છે. સમયની સાથે આ મૂળ એક મજબૂત સેતુનું રૂપ લઈ લે છે. આ પુલની એક બીજી વિશેષતા છે, તે જીવિત બ્રિજ છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રૂટ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રૂટ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રૂટ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રૂટ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે? મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું

0: સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય, તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે, અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે. આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: મન કી બાત. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ કાર્યક્રમની 135મી કડી હતી, જેનો ગુજરાતી ભાવાનુવાદ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ સાથે જ આપને જણાવવાનું કે આ ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ આજે રાત્રે 8 કલાકે આપ સાંભળી શકશો. શ્રોતા મિત્રો, બરાબર 12 વાગે આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
2: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 135મી કડીમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે મન કી બાત કાર્યક્રમમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન સ્પર્ધામાં ભારતે 114 ચંદ્રક જીત્યા, જેમાં 102 સુવર્ણ ચંદ્રકનો સમાવેશ થાય છે તે પ્રધાનમંત્રીએ ગર્વની વાત ગણાવી. શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે દેશભરમાં લાખો લોકોએ વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો તેમ જણાવ્યું. શ્રી મોદીએ કહ્યું કે શક્ય હોય ત્યાં સુધી થોડો સમય માટે સોનું ખરીદવાનું ટાળો અને લોકોને વિદેશમાં રજાઓ ગાળવાનું ટાળવાનું કહ્યું હતું. તેમની અપીલ વિશે પણ તેમણે વાત કરી હતી. તેમણે મન કી બાત કાર્યક્રમમાં આ વિશે ઉલ્લેખ કરતા કહ્યું કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો પૂરો પાડે છે. પ્રધાનમંત્રીએ જીવન જ્યોતિ વીમા યોજના વિશે જણાવતા કહ્યું કે દુઃખ

મૃત્યુના કિસ્સામાં વ્યક્તિના પરિવારને 2 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. તેમણે મન કી બાત કાર્યક્રમમાં વધુમાં કહ્યું કે આપણે ભારતીયો સાથે મળીને આ વૈશ્વિક કટોકટી સામે લડી રહ્યા છીએ અને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂત અને સફળ બનાવશે. તેમણે કહ્યું કે નાલંદા યુનિવર્સિટીએ પ્રાચીન પરંપરાને આધુનિક સમય સાથે જોડવાનો પ્રયાસ પ્રશંસનીય છે. શ્રી મોદીએ અપીલ કરી કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસના વિસ્તારોમાં સ્થાપિત ગણપતિ બાપાની મૂર્તિ આપણા દેશમાંથી મેળવેલી માટીમાંથી બનેલી હોય, જ્યાં આપણા સ્થાનિક કલાકારો દ્વારા બનાવવામાં આવી હોય. આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિઓ ખરીદીએ છીએ ત્યારે આપણે લોકલ ફોર વોકલ ન બનાવવાના આપણા સંકલ્પને મજબૂત બનાવીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. છત્તીસગઢમાં વહેલી સવારે ચાલવા નીકળેલા 3 લોકોનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પશ્ચિમ બંગાળમાં જાદવપુર યુનિવર્સિટીની એક નિષ્ણાત ટીમ આજે ફરી કોલકાતાના તારાતલામાં ઇમારત ધરાશયી થયેલા અકસ્માત સ્થળની મુલાકાત લેશે. અમદાવાદની ઐતિહાસિક અને જગવિખ્યાત અષાઢી બીજને દિવસે યોજાનારી રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દેવાય છે. આગામી 7 દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. ગઈકાલે કેટલાક જિલ્લામાં વરસાદના અહેવાલ. પુરૂષોની T20 શ્રેણીની મેચમાં આજે ભારત યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 6 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કેટલાક ગુજરાતી ગીતો, જેમાં સૌ પ્રથમ ગીત માણીશું જેને સ્વર આપ્યો છે આશા ભોંસલે અને ગીત સંગીત છે અવિનાશ વ્યાસનું.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કેટલાક ગુજરાતી ગીતો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. પરંતુ તે પહેલા લઈશું એક વિજ્ઞાપન વિરામ.
1: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
2: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી ભજનના કલાકાર લલિતા ઘોડાદરા અને ગીતા ચૌહાણ.
1: મીરાબાઈ ગાય છે, હે પ્રિયતમ, હું તો જંગલની વચ્ચે એક આંબાની વૃક્ષની ડાળ પકડીને તમારી રાહ જોઉં છું સાયા.

બાપુજી આજ સુધી મેં જેને હંસ માયના અને એનો સંગ કે સત્સંગ કર્યો એ તો માયાના આવરણમાં બંધાઈને બગલા જેવા નીકળ્યા અને મોઢામાં માછલી પકડવા લાગ્યા. સાચા હંસ તો ઉડી ગયા અને એની પાંખના પીંછાના અવાજ સાંભળી રહી છું. મારા સ્વામી, મારો પ્રિયતમ, એ તો પરદેશ ચાલ્યો ગયો છે. હવે રાહ જોતા હું થાકી છું અને પણ મારી આંખ ફરકે છે. જરૂર આવશે, જરૂર આવશે, એટલે તો હું એના માટે ફૂલોના ગજરા અને હાર ગૂંથું છું. વારંવાર મારા ગિરધારી ગોપાલના ગુણ ગાતી રહેવાની છું. હવે મારો બીજો કોઈ સ્વામી કે પતિ બની શકે એમ નથી. મીરાબાઈ એટલે જ કહે છે કે સાયા મેં તો પકડી આંબળિયાની ડાળી જંગલ બીચ મેં રેખ.

મીરાબાઈના બાળ લીલાના પદો હોય, કૃષ્ણ લીલાના પદો હોય, રાધા કૃષ્ણ સાથેના પ્રેમ સંબંધના પદો હોય, એની વિરહ વેદનાની વાતો હોય અને એને જગાડતા પ્રભાતિયા હોય. જાગો રે યલ વેલા કાના એજી મોટા મુગટ ધારી રે, જાગો રે યલ બેલા કાના. નરસિંહ મહેતા જાગો ને જશોદાના જાયા વાણલા રે વાયા એમ ગાતા હોય, એવી જ રીતે મીરાબાઈ પણ બાળકૃષ્ણને જગાવતા આવા પ્રભાતી પદોની પણ રચના કરે છે. ભગવાન કૃષ્ણ એક એવું પાત્ર છે કે ભારત વર્ષના તમામ કવિઓ, ભારત વર્ષની તમામ ભાષાઓ અને તમામ ભાષાઓના કવિઓને માટેનું એકમાત્ર જો પાત્ર હોય તો એ ભગવાન કૃષ્ણ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિના અનેક પદો આપણને સાંભળવા મળતા હોય અને એમાં નરસિંહ અને મીરા આ બે સંત કવિઓ, એટલે કે એક સંત કવિ નરસિંહ આદ્ય કવિ અને મીરાબાઈ સંત કવયત્રી, એમણે જે રીતે ભગવાન ગોવિંદાના ગુણ ગાયા છે, અનેક રીતે આપણે ભગવાન કૃષ્ણની વિવિધ, પછી બાળ લીલા હોય, રાસ લીલા હોય, બંસરી લીલા હોય, આવી અનેક લીલાઓ અને એમાં આ બાળ કૃષ્ણને જગાડતું પ્રભાતિયું છે. જાગો ને અલબેલા.

0: હતા મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબ્દ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ, સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ, નિર્માણ સહાય કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. આ હતી આકાશવાણી રાજકોટની પ્રસ્તુતિ.
1: શ્રોતા મિત્રો, સંત કવયત્રી મીરાબાઈના જીવન કવન અને તેમના ગુણોની ગંગોત્રીનો આસ્વાદ આપ સૌને જરૂરથી ગમ્યો હશે. મિત્રો, જે રીતે જીવનના ઝંઝાવાત તાપને શાસ્ત્રો અને સાધુ સંતોની વાણી ઠંડક આપે છે, સાતા આપે છે, એ જ રીતે વાતાવરણની ગરમી અને તાપને પાણી ઠંડક આપે છે. અને એવું પણ કહેવાય છે કે પાણી અને વાણી ખૂબ જ કિંમતી છે અને તે વાપરવામાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. બ્રહ્માંડ એટલે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ આ પાંચ મહાભૂતો છે. તેમાં કુદરતી સંપત્તિ પાણી ખૂબ જ અમૂલ્ય છે. વર્ષા ઋતુમાં આખા વિશ્વમાં વરસાદ રૂપે વરસીને ત્યારબાદ સૂર્યના પ્રકાશથી આ પાણીનું બાષ્પીભવન થાય છે. કુદરત જે આપે છે તે પાછું મેળવી પણ લે છે અને આમ અગ્નિરૂપે મેળવેલ પાણીના વાદળો થાય છે, જે વાયુ દ્વારા ઠંડા થાય છે અને પાછા પૃથ્વી પર ઢગલાબંધ વરસે છે. આમ પાણીનું અગ્નિ દ્વારા શોષણ, પછી વાયુ દ્વારા ઠંડા થવાનું, આકાશમાંથી પૃથ્વી પર વરસવાનું કાર્ય એ ખરેખર બ્રહ્માંડની કુદરતી રચના છે. તેના પરિણામ સ્વરૂપ આ પાણી એક અણમોલ ભેટ સ્વરૂપે આપણને સૌને મળે છે. વિશ્વની ધરતી ઉપર ત્રણ ભાગ દરિયો છે અને આ પાણી ખારું છે. જો વરસીને કુદરત પાણી ન આપત તો તે પાણી કેટલું ઉપયોગી થાત. મીઠું પાણી એ કુદરતની ભેટ જ ગણવી પડે તેમ છે. કોઈ જગ્યાએ વધારે અને કોઈ જગ્યાએ ઓછું પાણી વરસે છે તેનો સંબંધ પર્યાવરણ સાથે જોડાયેલો છે. કુદરતે પાણી વરસવા માટે કોઈ ભેદભાવ રાખ્યો નથી. વર્ષા ઋતુ આવે ત્યારે પાણી વરસે છે. સુક્કો ભઠ્ઠ પ્રદેશ ઘડીના છઠ્ઠા ભાગમાં પાણી પાણી થઈ જાય છે, હરિયાળી ક્રાંતિ થાય છે અને સર્વત્ર પૃથ્વી જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવું અનુભવાય છે. અને હા, ક્યારેક વધારે વરસીને લીલો દુકાળ પણ સર્જાય છે. નગરો શહેરને ઘણી મુશ્કેલીમાં મૂકી દે છે, સૌને તરબોળ કરી નાખે છે અને ક્યારેક વિનાશ પણ વેરે છે. જીવનમાં જળ જીવન બળ છે, ધરતીનું અમૃત ગણાય છે. પાણી જીવનને તારે છે તો નાશ પણ કરે છે. શરીર નિર્માણમાં પાંચ મહાભૂતોનું મહત્વ છે. પાણી એટલે ચોથું પંચમહાભૂત. બ્રહ્માંડમાં આકાશના પાણીને દિવ્ય કહેવાય છે. વેદ અને ઉપનિષદ પણ કહે છે કે સૃષ્ટિ ક્રિયામાં આત્મા વડે આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી પેદા થઈ છે. અને શ્રોતા મિત્રો, પાણી આપનાર વાદળોનું સ્થાન ઉપર છે અને લેનાર સમુદ્રનું સ્થાન નીચે છે. એ જ રીતે બ્રહ્માંડમાં રહેતા માનવોને પાણી આધ્યાત્મિક સંદેશ પણ આપે છે. પાણીનો સ્વભાવ મીઠો, મધુર, કોમળ, નમ્ર, શીતળતાનો છે, જે ઠંડક આપે છે અને પીવાથી જીવને શાતા આપે છે. આ જ પ્રમાણે

આપણે સંસારના બધા જ ગુણો અપનાવીએ તો સફળતા ચોક્કસ મળશે. પાણીનો ઘડો, ડોલ, લોટો, ગ્લાસ ગમે તે વાસણમાં ભરો, પાણી તે વાસણના આકારને સ્વીકારી લે છે, તેમાં ગોઠવાઈ જાય છે. એ જ રીતે જ્ઞાનીઓ કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો અભિપ્રાય, દલીલ, જ્ઞાનનું પ્રદર્શન કર્યા વગર વડીલો, જ્ઞાની, ગુરુ, માતા પિતા કે અન્ય પૂજનીયની વાત કોઈ પણ દલીલ વગર જરૂર અપનાવવી જોઈએ. અને કહેવાય છે કે વહેતું પાણી નિર્મળ રહે, વહેણ પરોપકાર અર્થે આગળ વહે છે, ક્ષુદ્ર નદી મહાસાગરમાં મળી વિશાળ બને છે. એ જ રીતે જો કુટુંબ, જ્ઞાતિ, પાડોશી, સમાજ માટે તન, મન, ધન અને શક્ય હોય તેના વડે ઉપયોગી થવાય તો જીવન નિર્મળ અને પવિત્ર બનશે. અને શ્રોતા મિત્રો, આપણા અનેક ગ્રંથોમાં પણ પાણીનું મહત્વ સમજાવાયું છે. અને અંતમાં એટલું જ કહેવાનું કે પાણી જીવનમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. પાણી વગર જીવન નથી. કુદરત જો રોટી, કપડાં, મકાન, ધન, દોલત, સુખમય, આરામદાયક જીવન બક્ષે, પણ જો અમૂલ્ય પાણી જેવી વસ્તુ ન હોય તો જીવનની કલ્પના કરવી અસંભવ છે. શરીરમાં જીવ છે તો ચેતના છે, તેમ પાણી ચોમેર છે તેથી જ સૌનું જીવન ધબકે છે. દરેક જગ્યાએ પાણી છે, ફક્ત પાણીની અછત માનવ સર્જિત છે. માનવ તેનો દુરુપયોગ કરે છે, સ્વાર્થ માટે તેને વેડફે છે. તેથી એટલું જ સમજવાનું કે પાણીને ફૂટી છે વાણી, વાપરો મને જાણી જાણી. શ્રોતા મિત્રો, પાણી વિશેની આ વાણી આપણે સૌ જીવનમાં ઉતારીએ અને પાણીને કિંમતી સમજીને તેનો ઉપયોગ કરીએ. શ્રોતા મિત્રો, હવે સમય થયો છે આપ સૌની પસંદગીનું એક ગીત સાંભળવાનો. તો આપણે સૌ સાથે મળીને સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

પ્રવાહ ગીત સાંભળવાની ખરેખર ખૂબ મજા આવી. અને શ્રોતા મિત્રો, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઇમેઇલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો. ફરી મળીશું એક નવા કાર્યક્રમ માટે. અત્યારે રજા આપશો આપની રેડિયો સખી ભાવના દોશીને. નમસ્કાર.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર.

આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌપ્રથમ સુગમ સંગીત સાંભળશું બંસરી યોગેન્દ્રના સ્વરમાં અને રચયિતા છે જયંત પલાળ.

શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઈંધણ મચાવવા વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મેની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. પ્રધાનમંત્રીએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે જૂન મહિનામાં મેડ ઇન ઇન્ડિયા C-295 વિમાને તેની પ્રથમ ઉડાન પૂર્ણ કરતા ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા પ્રધાનમંત્રીએ શેર કર્યું કે ભારતમાં આવા 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે.
1: जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई. C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत અધિક સુરક્ષિત ઓર આત્મનિર્ભર બન રહા હૈ.
0: શ્રી મોદીએ તાજેતરમાં કોલકાતામાં એક કાર્યક્રમમાં INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રેયને ભારતીય નૌકાદળના કાફલામાં સામેલ કરવામાં આવ્યા.

0: હતા તેની વાત કરી હતી. પ્રધાનમંત્રી આનંદ વ્યક્ત કરતા કહ્યું કે જહાજોની ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી બધું જ સ્વદેશી છે. પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં ભારતની સફળતાને વર્ણવી હતી.
1: વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપ કી ભી બડી ચર્ચા હુઈ. ઇસમેં ભારતને કુલ 114 પદક જીતે, ઇનમેં 102 ગોલ્ડ મેડલ ભી શામિલ હૈ. ભારત ઇસ ચેમ્પિયનશીપ કી પદક તાલિકામાં પહેલે સ્થાન પર રહા.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં પ્રવર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેશવાસીઓને કેટલાક મુદ્દાઓ પર આગ્રહ કર્યા પછી આ જનભાગીદારી ફરીથી જોવા મળી.
1: મુજે ઇસ બાત કી ખુશી હૈ કે ઇસ ગ્લોબલ ક્રાઇસિસ કા હમ ભારતીય મિલકર મુકાબલા કર રહે હૈ. મુજે વિશ્વાસ હૈ જનભાગીદારી કી યહી શક્તિ હમેં મજબૂતી દેગી, હમેં સફળ બનાયેગી.
0: પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના મહત્વ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે આ યોજના વ્યક્તિના પરિવારને તેમના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુના કિસ્સામાં 2,00,000 રૂપિયાનું વીમા કવચ પૂરું પાડે છે. મન કી બાતના આ એપિસોડમાં પ્રધાનમંત્રી મોદીએ લોકોને અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન રાખવા સલાહ આપી. શ્રી મોદીએ હરગીલા પક્ષીને બચાવવા માટે જીવ વિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મને લોકોના મનમાં ઊંડે સુધી જડેલી ગેરમાન્યતાઓને બદલવાનો સંકલ્પનો ઉલ્લેખ કરીને તેમના કાર્યને બિરદાવ્યું હતું.
1: હરગીલા એક દુર્લભ પક્ષી હૈ. યે પ્રકૃતિ કો સ્વચ્છ રખને મેં અહમ ભૂમિકા નિભાતા હૈ. લેકિન અસમ કે કુછ ઇલાકો મેં લંબે સમય તક ઇસે અશુભ માના જાતા થા. ફિર એક બડા બદલાવ શુરૂ હુઆ. હજારો ગ્રામીણ મહિલાએ હરગીલા કો બચાને કે લિયે આગે આઈ. આજ ઉન્હેં હરગીલા આર્મી કે નામ સે જાના જાતા હૈ. ઇન મહિલાઓને સમાજ કે સાથ સંઘર્ષ ભી કિયા, સમાજ કો સમજાને કે લિયે દિન રાત કામ और अंधविश्वास को पीछे छोड़ करके रहे.
0: પ્રધાનમંત્રીએ પ્રાકૃતિક ખેતી, જળસંચય અને નાગાલેન્ડની રમતગમતને કઈ રીતે પ્રોત્સાહિત કરવામાં આવી રહી તેના વિશે પણ મન કી બાત કાર્યક્રમમાં વાત કરી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દ્વીપ સમૂહની રાજધાની વિક્ટોરિયામાં થઈ હતી. બંને નેતાઓ દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. અગાઉ તેમને સ્ટેટ હાઉસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રપતિ હર્મની પણ ઉપસ્થિત હતા. પ્રધાનમંત્રી મોદી સેશેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધિત કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે સંવાદ સાધશે. બાદમાં તેઓ સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિના સમારોહમાં અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. ભારતીય નૌકાદળના 2 જહાજો સાથે ભારતીય સંરક્ષણ દળોની ટુકડી પણ ઉજવણીમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી સેશેલ્સની 3 દિવસની રાજ્ય મુલાકાતે છે. આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેની મજબૂત અને સ્થાયી મિત્રતાને પુનઃપુષ્ટ કરે છે અને તમામ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધારવા માટે બંને રાષ્ટ્રોની સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. ઓપરેશન એમસાટ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય વેનેઝુએલા પહોંચી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ફિલ્ડ હોસ્પિટલ યુનિટ, રાહત પુરવઠો, દવાઓ અને તબીબી સાધનો દેશમાં ભૂકંપ પછીના રાહત પ્રયાસોને મજબૂત બનાવશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપના પ્રતિભાવમાં ભારતે શુક્રવારે ઓપરેશન એમ સ્ટાર શરૂ કર્યું હતું. વિનાશક સ્થિતિને પહોંચી વળવા માટેની સહાયના ભાગરૂપે ભારતે વાયુસેનાના B-2 C-17 ગ્લોબમાસ્ટર વિમાન માનવતાવાદી રાહત પુરવઠો અને રાહત અને બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે 41 સભ્યોની બચાવ ટીમને લઈને વેનેઝુએલા માટે રવાના થયા હતા. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3 દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ શ્રી શાહ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉન હોલ ખાતે પીએમ ફેમિલી કેર ટેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા

100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. તમામ સુવિધાઓ સાથે આ આધુનિક બસ તૈયાર કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પીવી નરસિંહ રાવને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે શ્રી રાવે નિર્ણાયક સમયગાળા દરમિયાન ભારતની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં શ્રી સિંહે તેમની એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને પ્રખ્યાત રાજનેતા તરીકે વર્ણવ્યા. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લાયસન્સિંગ પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે તબીબી ઉપકરણોના નિયમો 2017માં સુધારા પ્રસ્તાવિત કર્યા છે. તબીબી ઉપકરણોના નિયમો 2017 હેઠળ તબીબી ઉપકરણોને 4 જોખમ આધારિત શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. વર્ગ એ, વર્ગ બી, વર્ગ સી અને વર્ગ ડીમાં, જેમાં વર્ગ ડી સૌથી વધુ જોખમ ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે બેલફાસ્ટમાં 2 મેચની શ્રેણીના બીજા અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન આયર્લેન્ડ સામે ટકરાશે. આ મેચ સાંજે 6 વાગે રમાશે. શુક્રવારે પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારત શ્રેણી બરાબરી કરવાનો લક્ષ્ય રાખશે, જ્યારે આયર્લેન્ડ ઘરની ધરતી પર ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગ્રુપ એની છેલ્લી મેચમાં ભારત આજે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મહિલા ટીમ હાલમાં ગ્રુપ એમાં બીજા સ્થાને છે. ટીમે 4માંથી 3 મેચ જીતી છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 4 મેચમાં 4 જીત સાથે ટેબલમાં ટોચ પર છે. ભારત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવા માટે આજે ઓસ્ટ્રેલિયા પર વિજય મેળવવાનું લક્ષ્ય રાખશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કહ્યું કે ભારત મિશનની સ્થિતિ વચ્ચે ઈંધણ બચાવવા, વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશેલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમસ્ટાર્ડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ઈ બસનું લોકાર્પણ કરશે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા ક્રિકેટમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત સમુદ્રથી લઈ આકાશ સુધી સતત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ વખતે 2500થી વધુ જગ્યાઓ પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. શ્રી મોદીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા થનારા તમામ ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: શ્રી મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં લોકોની ભાગીદારીને ભારત માટે આનંદની વાત ગણાવતા કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમની અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે. શ્રી મોદીએ તેમની અપીલનું સમર્થન કરવા અને દરેક પ્રકારે સક્રિય સહકાર બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं.
0: આ ઉપરાંત શ્રી મોદીએ જળ સંરક્ષણ અંગે લોકોને વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવા પર પણ ભાર આપ્યો. વાવ થરાદ જિલ્લાના લીલાધર ગામમાં લોકોએ પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમની 135મી કડીનું પ્રસારણ ટેલિવિઝન પર નિહાળ્યું. આ અંગે પ્રતિક્રિયા આપતા સ્થાનિક ગોવિંદભાઈએ કહ્યું હતું કે આ કાર્યક્રમ સમાજહિતના કાર્યોમાં જોડાવા પ્રેરિત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 0-5 વર્ષના 83,49,000થી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવી તેમને સુરક્ષિત કરાશે. હવે

0: આવતીકાલથી 2 દિવસ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને એક પણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખશે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેડિયાએ વધુ માહિતી આપી.
1: જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો. પૂરા ગુજરાતની અંદર આજે બુથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસના 3જા દિવસે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સત્તાવાર યાદી મુજબ શ્રી શાહ બપોરે અમદાવાદના ચાંદલોડિયામાં શ્રી વિશ્વકર્મા મંદિર પરિસરમાં સાબરમતી વિધાનસભાના તમામ બુથ અધ્યક્ષ અને શક્તિ કેન્દ્રના પ્રભારીઓની ચિંતન શિબિરમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં સેન્ટ્રલ સેક્ટર 17માં ટાઉનહોલ ખાતે પીએમ ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહ ગાંધીનગર શહેરી વિસ્તાર માટે પીએમ ઇલેક્ટ્રિક બસનું પણ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા દ્વારા 100 બસ દોડાવવાનું આયોજન છે. તેના પ્રથમ તબક્કા હેઠળ 40 બસ દોડાવાશે. અમદાવાદ, કલોલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દોડનારી આ બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો. લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા.
0: વર્ષ 2021માં દેશમાં સૌ પ્રથમ વખત સહકાર મંત્રાલયની સ્થાપના થઈ ત્યારથી ગુજરાત સહિત દેશભરમાં આ મંત્રાલયની વિવિધ પહેલ હેઠળ દેશના સહકાર ક્ષેત્રને નવી ઓળખ અને નવી દિશા મળી છે. ગુજરાતે પણ સહકાર મંત્રાલયના માર્ગદર્શન હેઠળ અનેક સિદ્ધિઓ હાંસલ કરી ત્યારે હવે ગુજરાત ભારત ટેક્સી સેવાના પ્રારંભથી ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યું છે. ગઈકાલે 27 જૂને દેશના પહેલા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરથી દેશની સર્વપ્રથમ ટેક્સી સેવા ભારત ટેક્સીનો રાજ્યમાં વિધિવત પ્રારંભ કરાવ્યો. આ સાથે હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, દ્વારકા, સોમનાથ, મહેસાણા, આણંદ, નડિયાદ, વલસાડ, અમરેલી, જૂનાગઢ, જામનગર અને ભાવનગર એમ કુલ 14 પ્રમુખ શહેરોમાં લોકોને હવે ભારત ટેક્સી સેવાનો લાભ મળશે. મહાત્મા મંદિર ખાતે ભારત ટેક્સી સેવાના શુભારંભ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે ભારત ટેક્સીના માધ્યમથી રાજ્ય સહિત દેશના પરિવહન અને મોબિલિટી ગતિશીલતા ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિની શરૂઆત થઈ છે. આ પહેલથી ટેક્સી ચાલકો ડ્રાઈવર નહીં પરંતુ સારથી અને માલિક બન્યા છે.
3: ભારત ટેક્સી ઉસકે મધ્ય મે ઇસકા મધ્ય વિચાર ક્યા હૈ ક્યું ભારત ટેક્સી બની. ભારત ટેક્સી બનને કા સબસે પહેલા કારણ હૈ કિ હમારે સાર્થિયો કા ઓર હમારે ગ્રાહકો કા કિસી કા ભી શોષણ ન હો એ સબસે પહેલા કારણ. દૂસરા સાર્થી કા સન્માન હો. વો એપ પર રજિસ્ટ્રેશન કે લિયે મોહતાજ નહીં હૈ. આજ મેં ગર્વ સે કહેતા હું ભારત ટેક્સી કે સાથ જુડે હુએ 7 લાખ સાર્થી ભારત ટેક્સી કે માલિક હૈ, શેર હોલ્ડર. જબ આપ શેર હોલ્ડર બનતે હો તે કંપની અપની આપકી બન જાતી હૈ, કોઓપરેટિવ સંસ્થા અપની આપકી બન જાતી. ઓર ઇસી કે કારણ સન્માન ભી મિલા, સુરક્ષા ભી મિલી ઓર સમૃદ્ધિ ભી મિલને વાલી હૈ. એ તીનો ચીજો કો સમાહિત કરને કે લિયે ભારત ટેક્સી કા વિચાર લાયા ગયા.
0: શ્રી શાહે વધુમાં કહ્યું હતું કે ભારત ટેક્સી ન તો થાકશે અને ન તો મેદાન છોડીને ભાગશે. સહકારની ભાવના અને સેવાના સંકલ્પ સાથે આ સંસ્થા અડગ ઉભી રહેશે તેવો વિશ્વાસ પણ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
3: कुछ लोगों के फोन आए, कुछ अखबार में छप गया कि भारत टैक्सी के दाम ज्यादा है। मैं देश भर के ग्राहकों को कहना चाहता हूं कि जहां जहां भारत टैक्सी जा रही है

0: तक कंपनियां नुकसान कर अपने दाम को थोड़ा कम कर दे रही, मगर कब तक कम करेगी भाई? एक साल, दो साल बाद में उनको भी पूछने वाले आएंगे। ना भारत टैक्सी थकेगी, ना भारत टैक्सी भागेगी। हम मैदान में रहकर सेवा के और सहकार के माध्यम से सबके साथ स्पर्धा करेंगे। हमारी स्पर्धा में किसी का नुकसान कराने का उद्देश्य नहीं।
1: केंद्रीय सहकार मंत्रीए जाहिर मंच परथी जाहेरात करता कह्युं हतुं के आगामी बे वर्षमां भारत टैक्सी नागपुर, पुणे, मुंबई, लखनऊ, चंडीगढ़, जयपुर अने कोलकाता जेवा देशना 500 थी वधु नाना मोटा शहेरोमां पोतानुं विस्तरण करशे। भारत टैक्सी मात्र भाड़ा पूरती मर्यादित नथी तेम जणावता श्री शाहे वधुमां कह्युं हतुं के आवनारा दिवसोमां आ सहकारी संस्था तेना सभ્યો સાર્થીઓને રાહત દરે ધિરાણ અપાવવામાં મદદ કરશે, તેમના પરિવારો માટે વીમાની ચિંતા કરશે, તેમજ તેમના ધંધાના વિસ્તરણના મોડેલને પણ આર્થિક ટેકો આપશે। આ ઉપરાંત કેન્દ્રીય સહકાર મંત્રીએ ભારત ટેક્સીના રાજ્યના તમામ સાર્થી ભાઈ બહેનોને ઉજ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે શ્રમ એવો જયતે વિચાર એ ભારત ટેક્સીના મૂળમાં રહેલો છે। તેમણે કહ્યું હતું કે વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચાર સાથે શરૂ થયેલી સેવા ભારત ટેક્સીના ડ્રાઈવર હવે સારથી તરીકે ઓળખાશે અને આ શબ્દ આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। હવે સારથીઓ માટેના મુખ્ય લાભની વાત કરીએ તો 0% કમિશન, 100% કમાણી સાથે સારથી પોતે જ માલિક બનશે। વીમો, એનપીએસ, ધિરાણ તેમજ અન્ય આર્થિક સહાય સહિતની સામાજિક સુરક્ષા તેમને પૂરી પાડવામાં આવશે, જ્યારે મહિલા ચાલકોને વિશેષ પ્રોત્સાહન અને સમાન તક પણ અપાશે। ભારત ટેક્સીના ગ્રાહકો માટેના મુખ્ય લાભ પર નજર કરીએ તો તેમને સરળ અને પારદર્શક કિંમત મળી રહેશે। રાજ્ય પોલીસ દ્વારા સમયસર અને તાત્કાલિક મદદની વિશેષ સુવિધા થકી સુરક્ષિત સવારીનો પણ લાભ મળશે। ભારત ટેક્સી સેવા સંપૂર્ણ સ્વદેશી પ્લેટફોર્મ છે, જે વિશ્વસનીય મુસાફરીનો અનુભવ કરાવશે। આ ઉપરાંત મુસાફરોને બાઇક, ઓટો રિક્ષા અને કેબ સહિત વિવિધ પરિવહનનો વિકલ્પ પણ આપશે।
2: હમણાં જ આપ ગુજરાતમાં ભારત ટેક્સી સેવાના શુભારંભ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા। લેખન અને રજૂઆત પ્રવેશ અડિયેચા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું।
3: આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે। પ્રસ્તુત છે સંઘગાન શિક્ષણ અંતર્ગત એક કન્નડ ભાષામાં ગીત, જેની શબ્દરચના લખી છે બી આર ગીતાએ।

0: तो बच्चों, अब इस पूरे गाने की धुन आपको याद होगी, है ना? अब घर पे जाके खूब प्रैक्टिस करना, तो आप सब लोगों को ये गाना बहुत अच्छी तरह से याद हो जाएगी, करेंगे ना? अच्छा बच्चों, तो नमस्कार।
1: आकाशवाणी નું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે એક સંદેશ.
2: ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઈટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળવા માટે મોબાઈલ એપ્સ બનાવી છે. એન્ડ્રોઇડ અને આઈફોન મોબાઈલ ધારકો ઓલ ઇન્ડિયા રેડિયો લાઈવ નામની આ એપ્સ વિશ્વમાં ગમે ત્યાં મફતમાં મેળવી શકે છે. AIRની વેબસાઇટ ઉપર આ લિંક મુકેલ છે. જાહેરાત પૂરી થઈ.

0: नमस्कार। જ્યારે સાંજના 5 થવા આવ્યા છે, અમારી બીજી સભાનો પ્રારંભ કરીએ છીએ। થોડી ક્ષણોમાં સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર।
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર
2: સમાચાર કે સાથ મેં નવી

0: Prime Minister Narendra Modi today stated that climate action must be guided by fairness, responsibility and equity. In his special address to the National Assembly of Seychelles, Prime Minister said this is the essence of climate justice. He emphasized that Seychelles and India both seek a world where development is more inclusive and where international institutions reflect contemporary realities.
1: Climate action must be guided by fairness, responsibility and equity. This is the essence of climate justice. India has sought to lead by example. Over the last decade, we have undertaken one of the world's largest expansions of renewable energy. We have championed sustainable lifestyle through Mission Life. Lifestyle for environment. Through our initiatives like International Solar Alliance, Coalition for Disaster Resilient Infrastructure, Global Biofuel Alliance and Ek Ped Maa Naam, a tree for mother, we have worked with partner countries to boost the green transition.
0: Mr. Modi said Seychelles occupies a special place in India's vision for the Indian Ocean and that conviction is stronger than ever. Mr. Modi said that when people look at a map, they may see Seychelles as a group of islands in the Indian Ocean. He stressed that India sees a nation whose horizons stretch far beyond its shores. Prime Minister said it is a special honor to stand before everyone as the first Indian Prime Minister to address the National Assembly.
1: It is a special honor to stand before you as the first Indian Prime Minister to address this National Assembly. I thank you, Madam Speaker, for your warm words. I also thank President Armini and the people of Seychelles for honoring me with the Guardian of the Blue Horizon earlier today. It will encourage all those who are making sustained efforts for environment conservation. I bring with me the warm greetings and best wishes of 1.4 billion people of India.
0: Earlier, Prime Minister Modi and President of Seychelles Patrick Hermini held bilateral talks at Victoria this afternoon. Both leaders reviewed the full spectrum of bilateral cooperation and exchanged views on regional and international issues of mutual interest. Earlier, Seychelles conferred its highest honour for environmental leadership, the Guardian of the Blue Horizon, on Prime Minister Narendra Modi, recognising his commitment to sustainable development and green growth. Addressing the joint press meet, Prime Minister Modi said it is an honour for him and the citizens of India to be bestowed the Guardian of the Blue Horizon honor. He expressed belief that Indian Ocean is a shared home and its security, sustainability and prosperity are shared responsibilities.
1: We believe the Indian Ocean is our shared home. Its security, sustainability and prosperity are our shared responsibility. Yahi bhavna hamare Mahasagar vision ka aadhar hai.
0: External Affairs Minister Dr. S. Jaishankar and Defence Minister Rajnath Singh today congratulated Prime Minister Narendra Modi on being conferred with the Seychelles Presidential Distinction Guardian of the Blue Horizon. In a social media post, Dr. Jaishankar said the honour reflects Mr. Modi's leadership role in advancing climate action and sustainable development, while also underscoring the growing strength of India and Seychelles partnership. Prime Minister Modi today addressed the nation in his Mann Ki Baat programme. On Akashwani, Mr. Modi highlighted that India achieved major success in the aviation sector in June with the Made in India C-295 aircraft completing its maiden flight. The Prime Minister shared that 40 such aircraft are being manufactured in India. India today categorically rejected allegations made by Pakistan regarding the recent incident in Karachi and termed them as baseless. In response to media queries, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said that instead of pointing fingers at others, Pakistan should look inwards and take credible action against the terror infrastructure on its territory. Lionel Messi became the first to score its seventh consecutive FIFA World Cup match as Argentina beat Jordan 3-1 in its Group J finale today. It means Messi has been scoring at least one goal in each of his last seven World Cup matches he played. The Jordan goal was the seventh straight match in that scoring streak. And with that, we end this news bulletin.
2: Akashwani Bhuj prastut che mukhya samachar. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે ભારત સમુદ્રથી આકાશ સુધી વધુને વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિ વચ્ચે ઈંધણ બચાવવા વિદેશ યાત્રા ન કરવા જેવી અપીલોને સ્વીકારી દેશના નાગરિકો જનભાગીદારીને અનુસર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો. ઓપરેશન એમિસ્ટાડ હેઠળ મોકલવામાં આવેલી ભારતીય સહાય ભૂકંપગ્રસ્ત વેનેઝુએલા પહોંચી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના ગાંધીનગરમાં પીએમઈ બસનું લોકાર્પણ કરશે. દીનદયાળ પોર્ટ કંડલાએ માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલ કરીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ સર્જ્યો. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા નવા પાણીના ટાંકામાંથી ભુજ્યું અને વાલદાસનગરનું પાણી સપ્લાય શરૂ થયું. હવે દૈનિક 42 MLD પાણી વિતરણ થશે. ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં સરકારી કોલેજોની છાત્રોને પ્રથમ પસંદગી. ભુજની સરકારી એન્જિનિયરિંગ કોલેજની પ્રથમ રાઉન્ડમાં જ તમામ સીટો ભરાઈ ગઈ. અબડાસાના સાંગીપુરમમાં ખીરસરા જળાશયનું પુનર્જીવન કરી પર્યાવરણને અપાઈ મજબૂતી. 3000થી વધુ પક્ષીઓ માટે બન્યું જળસ્ત્રોતનું માધ્યમ. ગાંધીધામ ચેમ્બર એન્ડ સેન્ટ્રલ GST દ્વારા MSME ઉદ્યોગકારો CA એસોસિએશન અને કરવેરા સલાહકારો તમારો GST મુદ્દે અમારી પ્રાથમિકતા વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરાયું. પુરુષ ક્રિકેટમાં આજે ભારત અને આયર્લેન્ડ વચ્ચે T20નો અંતિમ મુકાબલો, જ્યારે મહિલા T20 વિશ્વકપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

હવે સાંભળીએ મુદત પેલું ગીત. ફરી એક વખત આશા ભોસલેનો સ્વર, સાથે છે મોહમ્મદ અઝીઝ. સંગીત છે બાપી લહેરીનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: ગુલમોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

આવી રહ્યું છે બાઝીગર ફિલ્મનું ગીત અલકા યાજ્ઞિક તથા વિનોદ રાઠોડના યુગલ સ્વરમાં. સંગીત અનુ મલિક.

0: આ હતું તેઝાબ ફિલ્મનું ગીત અમિત કુમારના સ્વરમાં.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ગુલમોર કાર્યક્રમમાં હવે સાંભળીએ ખિલાડી ફિલ્મમાં અભિજીતનો સ્વર. સંગીત છે જતીન લલિતનું.

જી પછમ ખીડકીમાં તો જાગીને જોયું અને આવી જળહળ જળકે છે જ્યોત, ચંદ્રમાને ભાણતી

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ હમીરદાન ગઢવીના સર્વ સ્વરમાં એક લોકગીત.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળીશું સિંધીમાં સમાચાર.

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તૌફિક સમા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ભારત સમુદ્રથી લઈ આકાશ સુધી સતત વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત થયેલા મન કી બાત કાર્યક્રમમાં પોતાનો વિચાર રજૂ કરતા શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, આ વખતે 2,500થી વધુ જગ્યાઓ પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા.

0: હતા શ્રી મોદીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા થનાર તમામ ખેલાડીઓને શુભેચ્છાઓ પણ પાઠવી.
1: विश्व योगासन चैंपियनशिप की भी बड़ी चर्चा हुई. इसमें भारत ने कुल 114 पदक जीते, इनमें 102 गोल्ड मेडल भी शामिल है. भारत इस चैंपियनशिप की पदक तालिका में पहले स्थान पर रहा.
0: શ્રી મોદીએ રાષ્ટ્ર નિર્માણમાં લોકોની ભાગીદારીને ભારત માટે આનંદની વાત ગણાવતા કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમની અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો. શ્રી મોદીએ તેમની અપીલનું સમર્થન કરવા અને દરેક પ્રકારે સક્રિય સહકાર બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं.
0: ઉપરાંત શ્રી મોદીએ જળ સંરક્ષણ અંગે લોકોને વરસાદના પાણીના એક એક ટીપાને બચાવવા પર પણ ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ મહાઅભિયાન અંતર્ગત રાજ્યના 0-5 વર્ષના 86,49,000થી વધુ ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપા પીવડાવી સુરક્ષિત કરાશે. હવે આવતીકાલથી 2 દિવસ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે ફરીને એક પણ બાળક વંચિત ન રહી જાય તેની તકેદારી રાખશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની દ્વારા ભુજમાં નળ સે જલ યોજના અંતર્ગત બનેલા નવા ટાંકાઓનો ઉપયોગ શરૂ કરાયો છે. હવે વાલદાસનગર અને ભુજિયા પાસે નવા ટાંકાઓ દ્વારા સપ્લાય લાઇન ચાલુ કરી દેવામાં આવી છે. આ નવા આયોજનના કારણે ભુજમાં નર્મદાના પાણીની આવક જે પહેલાં 28 MLD હતી તે વધીને હવે દૈનિક 42 MLD થઈ ગઈ છે. દીનદયાળ પોર્ટ કંડલાઇ પોર્ટ માત્ર 24 કલાકમાં 7.78 લાખ ટન કાર્ગો હેન્ડલિંગ કરીને નવો રાષ્ટ્રીય કીર્તિમાન સર્જ્યો છે. આ સીધી કંડલા પોર્ટની વધતી કાર્યક્ષમતા, આધુનિક સુવિધાઓ અને મજબૂત ઓપરેશનલ ક્ષમતાનું પ્રતિબિંબ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પોર્ટમાં આધુનિક મશીનરી, ડિજિટલ સિસ્ટમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થયેલા સુધારાના પરિણામે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે કંડલા પોર્ટ વર્ષોથી દેશના મુખ્ય બંદરોમાં કાર્ગો હેન્ડલિંગમાં અગ્રેસર રહ્યું છે. વાર્ષિક કાર્ગો હેન્ડલિંગ ઉપરાંત સતત શ્રેષ્ઠ પ્રદર્શન બાદ હવે 24 કલાકમાં સર્વાધિક કાર્ગો હેન્ડલિંગનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને ફરી એકવાર પોતાની આગવી ઓળખ મજબૂત કરી છે. એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગના પ્રથમ રાઉન્ડના પરિણામ જાહેર કરાયા છે, જેમાં રાજ્યભરના 33,993 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયો છે. ટેકનિકલ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ સરકારી કોલેજની વધુ પસંદગી કરી રહ્યા છે. પૂર્વની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રથમ રાઉન્ડમાં તમામ બ્રાન્ચમાં 100% સીટો ભરાઈ છે. વર્ષ 2014 પછી કચ્છ સહિત રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં આ વર્ષે સૌથી વધુ રજિસ્ટ્રેશન નોંધાયું છે. પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ આગામી 30 જૂન સુધી નિર્ધારિત ફી ભરીને એડમિશન કન્ફર્મ નહીં કરાવે તો ફાળવેલી બેઠક આપોઆપ રદ થઈ જશે. ખાલી પડેલી આ બેઠકો માટે ભવિષ્યમાં બીજો અને ત્રીજો મેરિટ રાઉન્ડ બહાર પડશે. MSME ઉદ્યોગોને GST અધિનિયમોના સરળીકરણ અને ઉદ્યોગોને વધુ સશક્ત કરવા ગાંધીધામ ચેમ્બર અને સેન્ટ્રલ GST દ્વારા MSME ઉદ્યોગકારો, CA એસોસિએશન અને કરવેરા સલાહકારો, તમારો GST મુદ્દે અમારી પ્રાથમિકતા વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરાયું હતું. સરકાર અને કરદાતાઓ વચ્ચે વિશ્વાસ વધે અને અનુપાલનમાં સરળતા રહે ઉપરાંત GST અમલીકરણમાં સરકારની વિવિધ યોજનાઓનો ઉદ્યોગકારો કેવી રીતે વધુ લાભ લઈ શકે તેની માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી. અને આ સાથે આ સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
2: आपको बता दें आज के शेष और कल प्रसारित होने वाले कार्यक्रमों की रूपरेखा झरोखा के अंतर्गत. अब से कुछ ही देर में आप सुनेंगे हमारा अगला कार्यक्रम संध्या रंजन. 6:45 पर सुनिए संगीत सरिता. इसमें सुनिए विविध भारती के खजाने से गायक पंडित CR व्यास से बातचीत. विशेष जयमाला में आज आप सुनेंगे सैनिकों की शौर्य गाथा शाम 7 बजे। आज आप सुनेंगे महावीर चक्र से सम्मानित सूबेदार बिशन सिंह की शौर्य गाथा। सात बजकर 7:45 पर इंद्रधनुष में सुनिए साज और आवाज। इसमें आज आप सुनेंगे वैन शिपले का इलेक्ट्रिक गिटार। रात्रि 8 बजे हवा महल में सुनिए झलकी लड़ी नजरिया लड़ी। लेखक राजेश भदौरिया, निर्देशन गुरमीत रामल मीत का। चित्रलोक का समय रहेगा रात्रि 8:15 पर। रात्रि 9 बजे सुनिए आपके लिए आज के फनकार। आप सुनेंगे रात्रि 9:30 पर। कार्यक्रम केंद्रित है निर्माता निर्देशक आनंद एल राय पर, प्रस्तुतकर्ता तेजश्री कामले। रात्रि 10 बजे सुनिए छाया गीत आलेख और स्वर यूनुस खान का, प्रस्तुतकर्ता राघवेंद्र नेगी। रात्रि 10:30 पर ढलती जाए रात और रात 11 बजे सुनिए विविधा। ये थे आज प्रसारित होने वाले कार्यक्रम। आइए अब आपको बता दें कल प्रसारित होने वाले कार्यक्रमों की रूपरेखा। कल सुबह 6:05 पर सुनिए वंदनवार। सुबह 6:30 और शाम 6:30 पर सुनिए कार्यक्रम विवरण झरोखा में। रामचरित मानस आप सुनेंगे 6:35 पर। कल प्रसारित होगा भाग 234। सुबह 6:45 पर सुनिए संगीत सरिता। इसमें सुनिए विविध भारती के खजाने से गायिका विदुषी डॉक्टर प्रभा आत्रे से बातचीत। इस कार्यक्रम को आप फिर से सुन सकते हैं शाम 6:45 पर। भूले बिसरे गीत आप सुनेंगे सुबह 7 बजे। 7:30 पर सुनिए हम है राही प्यार के। सुबह 8:15 और दोपहर 2 बजे सुनिए त्रिवेणी। लेखक यूनुस खान, प्रस्तुतकर्ता अनुश्री पाठक। चित्रलोक आप सुनेंगे सुबह 8:30 पर। आज के फनकार का समय रहेगा 9:30। कार्यक्रम केंद्रित है पार्श्व गायक सुदेश भोसले पर। सुबह 10 बजे पिटारा में सुनिए उजाले उनकी यादों के। इसमें सुनिए रीमा अमरापुरकर से यूनुस खान की बातचीत का दूसरा भाग, प्रस्तुतकर्ता तेजश्री कामले। रंग तरंग आप सुनेंगे सुबह 11 बजे और रात्रि 11 बजे। यादों की महफिल सजेगी दोपहर 12:05 पर। दोपहर 1 बजे होगा कार्यक्रम सुरीला सफर। सदाबहार नगमे आप सुनेंगे दोपहर 2:30 पर। दोपहर 3 बजे कार्यक्रम होगा सखी सहेली, प्रस्तुतकर्ता अनुश्री पाठक। दोपहर 4 बजे सेहतनामा में सुनिए गैस्ट्रोएंटरोलॉजिस्ट और हेपेटोलॉजिस्ट डॉक्टर गौरव मेहता से ममता सिंह की बातचीत का दूसरा भाग, संपादन सहयोग रीमा जोशी का, प्रस्तुतकर्ता जुबैर खान। छह गीत आप सुनेंगे शाम 5 बजे। 5:30 पर सुनिए तराने नए पुराने। शाम 6:35 पर कार्यक्रम होगा संध्या रंजन। जयमाला का प्रसारण होगा शाम 7 बजे। 7:45 पर सुनिए इंद्रधनुष के अंतर्गत एक ही फिल्म से। कल की फिल्म है उलझन। हवा महल का समय रहेगा रात्रि 8 बजे। कल हवा महल में सुनिए झलकी ब्लैक एंड व्हाइट। लेखक महावीर सिंगल, निर्देशन आनंद किशोर माथुर का। चित्रलोक आप सुनेंगे रात्रि 8:15 पर। रात्रि 9 बजे सुनिए आपके लिए। रात्रि 9:30 पर सुनिए आज के फनकार। कार्यक्रम केंद्रित है पार्श्व गायक सुदेश भोसले पर। छाया गीत का समय रहेगा रात्रि 10 बजे। आलेख और स्वर जयंत पात्रीकर का, प्रस्तुतकर्ता राघवेंद्र नेगी। और रात्रि 10:30 पर सुनिए ढलती जाए रात। ये थी रूपरेखा आज के शेष और कल प्रसारित होने वाले कार्यक्रमों की झरोखा के अंतर्गत।

0: फाइव ये विमान मेड इन इंडिया है और C295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है।
1: प्रधानमंत्री मोदी योगनी जी घालकरदा चौक के हिन वक्त 2000 થી વધુ જગ્યાએ તે યોગની જી ઉજવણી કરે મે આવી ભારત મે પણ કરોડો મારું હેન ઉજવણી મે જોડાણા
0: વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ કી ભી બડી ચર્ચા હુઈ ઇસમેં ભારત ને કુલ 114 પદક જીતે ઇનમેં 102 ગોલ્ડ મેડલ ભી શામિલ હૈ ભારત ઇસ ચેમ્પિયનશિપ કી પદક તાલિકા મે પહેલે સ્થાન પર રહા
1: પશ્ચિમ એશિયા મે યુદ્ધ જડી સ્થિતિ કે ધ્યાન મે રખીને એની જી અપીલ તે દેશ ચા મારું એકતા જો પરિચય દેનો પિનજી અપીલ જો સમર્થન કરેલા અને દરેક રીતે સક્રિય રીતે સહકાર દે બદલ દેશવાસીએ જો શ્રી મોદી આભાર વ્યક્ત કયો
0: પશ્ચિમ એશિયા મે બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ મેને દેશવાસીઓ સે કહા થા કુછ સમય કે લિયે સોના ખરીદને સે બચે લોગો સે કહા થા કી વિદેશ મે છુટ્ટિયાં મનાને સે બચે લોગો સે કાર પુલિંગ કો ભી બઢાવા દેને કી અપીલ કી થી કિસાનો સે કેમિકલ મુક્ત ખેતી કે લિયે ખેત બચાને કે લિયે ઓર પ્રાકૃતિક ખાદ કા જ્યાદા સે જ્યાદા ઇસ્તેમાલ કા આગ્રહ કિયા થા મેરી અપીલ કા ઉન્હોને ન સિર્ફ સમર્થન કિયા બલ્કિ હર તરફ સે ઉસમેં અપના સહયોગ કર રહે હૈ
1: શ્રી મોદી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના જે મહત્વ વિશે પણ ગાલ કયો પ્રધાનમંત્રી ચો કે હી યોજના વ્યક્તિ જે પરિવાર કે હિન જે દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ વખતે 2 લાખ રૂપિયા જો વીમા કવચ દેતી
0: સરકાર દેશ કે કરોડો પરિવારો તક સુરક્ષા કા કવચ પહોંચા રહી હૈ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કે તહેત કેવલ 20 રૂપિયે કે સાલાના પ્રીમિયમ યાને કેવલ 1 સાલ કે 20 રૂપિયે કા પ્રીમિયમ ઉસ પર 2 લાખ રૂપિયે તક કા દુર્ઘટના વીમા મિલતા હૈ અબ તક ઇસ યોજના સે 58 કરોડ સે અધિક લોગ જુડ ચુકે હૈ
1: પ્રધાનમંત્રી મોદી આગામી ગણેશ ઉત્સવ મે દેશવાસીઓ કે પ્લાસ્ટર ઓફ પેરિસ ચી મૂર્તિએ જે બદલે સ્થાનિક કુંભારે તરફથી સ્થાનિક માટી મે જા બનેલી મૂર્તિએ કે ઘિને જો અનુરોધ કયો
0: मेरा आप सभी से एक आग्रह है आप प्रयास करें कि आपके घर सोसाइटी या आसपास की जगहों पर गणपति बप्पा की जो मूर्ति स्थापित हो वो हमारे देश की मिट्टी से बनी हो वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो जो लोग गणेश जी की मूर्तियां बनाते हैं उनसे भी मेरा आग्रह है कि वे मिट्टी की मूर्तियों को प्राथमिकता दें और जो लोग मूर्तियां खरीदते हैं वे भी यह जरूर देखें कि गणपति बप्पा की मूर्ति किससे बनी है और किस देश में तैयार हुई है
1: પ્રધાનમંત્રી મોદી મન કી બાત કાર્યક્રમ જે અંત મે જળ સંરક્ષણ જી ઘાલ કરતા ચો કે વરસાદ જે પાણી જો એક એકડો ટીપો પાકે ભચાઈ નું આય
0: જળ સંચય તો કરના હી કરના હૈ બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ કેચ ધ રેન યે અભિયાન જરા ભી ઢીલા નહીં હોને દેના હૈ તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ
1: અને હેન સાથે મન કી બાત કે આવરી ગિંદલ કચ્છી બુલેટિન હેડા પૂરો થયો સંકલન અને પ્રસ્તુતિ પરેશ મારુ પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરી મેં આવ્યો

0: સમાચાર વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાન મથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી. અને અમદાવાદમાં યોજાયેલી એવીસી મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર વ્યક્ત કર્યો. આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચાર રજૂ કરતા શ્રી મોદીએ કહ્યું, પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને જોતા તેમણે દેશવાસીઓને કરેલી અપીલ પર દેશવાસીઓએ એકતાનો પરિચય આપ્યો છે.
1: पश्चिम एशिया में बनी युद्ध की स्थितियों को देखते हुए मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था. मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं.
0: શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે આ વખતે 2500થી વધુ જગ્યા પર યોગ દિવસ ઉજવાયો. ભારતમાં પણ કરોડો લોકો આ ઉજવણીમાં જોડાયા હતા. પ્રધાનમંત્રીએ તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશીપમાં વિજેતા ખેલાડીઓને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણના સિદ્ધપુરમાં પણ તમામ લોકોએ મન કી બાત કાર્યક્રમને સાંભળ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદોને ઓળખી તેમની પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. આંકડાઓના આધારે શાળાએ આવવાનું બંધ કર્યું હોય તેવી બાળકીઓને શોધી તેમનો ફરી શાળા પ્રવેશ કરાવવાની વ્યવસ્થા કરાશે, તેમજ રસીકરણમાં રહી ગયા હોય તેવા લોકોનું રસીકરણ કરાશે. ગાંધીનગરથી પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા શ્રી શાહે આ વાત કહી હતી.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એના સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો હોય, અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
0: શ્રી શાહે કહ્યું હતું કે માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેનો લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે બાળકોના આરોગ્ય માટે હેલ્થ પાસપોર્ટનું વિમોચન ઉપરાંત સગર્ભા તેમજ ધાત્રી માતાઓને કીટનું વિતરણ કર્યું હતું. ત્યારબાદ શ્રી શાહે પીએમ ઇલેક્ટ્રિક બસ સેવાના પ્રથમ તબક્કા હેઠળ 40 ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી બાળકોને પોલિયો રસીના ટીપા પીવડાવી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. બાળ લકવા નાબૂદી માટે પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત શરૂ થયેલા આ રસીકરણ હેઠળ રાજ્યના 0-5 વર્ષના 83,49,000 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વધુ માહિતી આપી.
3: પૂરા ગુજરાતની અંદર બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0-5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે. અંદાજે 0-5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે. દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: અમદાવાદ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાનો કેફી પદાર્થ સાથે જૂનાગઢના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એર ઇન્ટેલિજન્સ યુનિટ AIU અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ બેંકોકથી આવેલા એક મુસાફરના બેગમાંથી ચાંદીના રંગના પોલિથીન પેકેટ કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા પદાર્થનું પરીક્ષણ કરતા તેમાંથી 10,911 ગ્રામનો કેફી પદાર્થ મળી આવ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરમિયાન માછીમારોને 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
1: अगर बात करें भारी वर्षा की तो डे वन में भी थोड़ा एक्सपेक्टेड है. जो वेस्ट एमपी के लगते हुए डिस्ट्रिक्ट हैं जैसे छोटा उदयपुर, नर्मदा काफ़ी डाउन, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है. इसी तरह डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है.
0: અમદાવાદમાં યોજાયેલી એશિયન વોલીબોલ મહામંડળ AVC મેન્સ વોલીબોલ કપ 2026માં યજમાન ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં ભારતે બહેરીનને 3-1 હરાવી આ સિદ્ધિ મેળવી. ભારતે પ્રથમ સેટ 25-23 જીતી ભવ્ય શરૂઆત કરી હતી. જોકે બહેરીને બીજા સેટમાં 25-23 જીત મેળવી મેચમાં 1-1 બરાબરી કરી લીધી. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ આક્રમક પ્રદર્શન કરતા ત્રીજો સેટ 25-21 અને ચોથો સેટ 25-17 જીતી કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. અગાઉ સેમીફાઇનલમાં ઇન્ડોનેશિયા સામે હાર બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરીને પોડિયમ પર સ્થાન મેળવ્યું અને આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે આત્મવિશ્વાસ પણ મજબૂત કર્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે સુરતમાં વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કર્યું હતું. પર્યાવરણની જાળવણી અને હરિયાળા આવરણને વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા આ મહાઅભિયાન અંતર્ગત ભેસ્તાન ડિંડોલી ખાતે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાટીલે પ્રકૃતિના સંવર્ધનને આવનારી પેઢીઓ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી ગણાવી છે.
2: आज इस प्लॉट के ऊपर एक साथ आज 25,000 वृक्ष एक जगह पर लगाए. मियां वाकई की इस योजना के अनुसार बहुत जल्दी ही ये वृक्ष बड़े हो जाएंगे और ये सभी जो वृक्ष लगाए ऑक्सीजन युक्त ये वृक्ष है. इसके कारण शहर में ऑक्सीजन भी बढ़ेगा, लोगों को जो हवा में ऑक्सीजन की आवश्यकता है, धीरे धीरे पॉल्यूशन के कारण उसके अंदर जो कमी आ रही है उसको कम करने के लिए ये ऑक्सीजन युक्त वृक्ष लगाना ये अत्यंत आवश्यक है.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા સહિતની તેમની અપીલને વ્યાપક સમર્થન આપવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર થકી જરૂરિયાતમંદો પર વિશેષ ધ્યાન આપવાની શરૂઆત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરથી પોલિયો વિરોધી રસીકરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. અમદાવાદ વિમાનમથક પરથી અંદાજે 11 કરોડ રૂપિયાના કેફી પદાર્થ સાથે એક વ્યક્તિની ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે સામાન્ય વરસાદની આગાહી અને અમદાવાદમાં યોજાયેલી AVC મેન્સ વોલીબોલ કપમાં બહેરીનને હરાવી ભારતે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: હું પે કરું છું. નો સિગ્નલ.
1: હવે શું કરીશ?
0: ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા.
1: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ,
0: મતલબ ફ્રોડ ને કરો. બાય બાય.
1: આરબીઆઈ કહે છે,
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેસેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું, સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત, ફ્રાન્સમાં અત્યાર સુધી 1000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હિંદ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિ ભારત અને સેસેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી છે. વિક્ટોરિયામાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સેસેલ્સના રાષ્ટ્રપ્રમુખ પેટ્રિક હાર્બીની સાથે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ભારત એક એવા હિંદ મહાસાગરની કલ્પના કરે છે જ્યાં દરિયાઈ સુરક્ષા આર્થિક સમૃદ્ધિ દ્વારા પૂરક બને.
1: મેરી યાત્રા એસે ઐતિહાસિક અવસર પર હો રહી હૈ જબ સેસેલ અપની સ્વતંત્રતા કે 50 વર્ષ પૂરે કર રહા હૈ ઓર હમ ભારત સેસેલ રાજનૈતિક સંબંધો કી ભી 50વી વર્ષગાંઠ મના રહે. ઇન 50 વર્ષો કી યાત્રા મે હમને મિત્રતા કો વિશ્વાસ મે, વિશ્વાસ કો સહયોગ મે ઓર સહયોગ કો જન કલ્યાણ મે બદલા હૈ. હિન્દ મહાસાગર ને ભારત ઓર સેસેલ કે સંબંધો કો સિંચા હૈ.
0: બંને દેશ વચ્ચે કૃષિ, નાણાં, અવકાશ અને આરોગ્ય સહિત અનેક ક્ષેત્રોમાં કરારોનું આદાન પ્રદાન થયું. દરમિયાન સેસેલ્સના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમના દૂરંદેશી નેતૃત્વ, ટકાઉ વિકાસ અને આબોહવા સ્થિતિસ્થાપકતા પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એનાયત કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સહિતના મંત્રીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન પુરસ્કારથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આબોહવા કાર્યવાહી યોગ્ય, જવાબદારીપૂર્ણ અને સમાન હોવી જોઈએ. સેસેલ્સની રાષ્ટ્રીય સભાને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સેસેલ્સ અને ભારત બંને વિકાસ વધુ સમાવિષ્ટ હોય અને જ્યાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે તેવું વિશ્વ ઇચ્છે છે. શ્રી મોદીએ કહ્યું કે હિંદ મહાસાગર માટેના ભારતના દ્રષ્ટિકોણમાં સેસેલ્સનું વિશેષ સ્થાન છે. તેમણે કહ્યું કે હિંદ મહાસાગર ભારત અને સેસેલ્સને અલગ કરતું નથી, પરંતુ બંને દેશોને જોડે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે જૂન મહિનામાં સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાન સાથે ભારતે ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરતાં તેમણે જણાવ્યું કે દેશમાં હાલમાં આવા વધુ 40 વિમાનોનું ઉત્પાદન થઈ રહ્યું છે. શ્રી મોદીએ કહ્યું હતું કે આનાથી સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો ક્ષેત્ર અને એરોસ્પેસ ક્ષેત્રને પ્રોત્સાહન મળી રહ્યું છે.
1: C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं. इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है. आज समुद्र से लेकर आकाश तक हमारा भारत अधिक सुरक्षित और आत्मनिर्भर बन रहा है.
0: પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરી. આ વર્ષે આ કાર્યક્રમ 2500થી વધુ સ્થળોએ યોજાયો હતો. તેમણે કહ્યું કે ભારત અમદાવાદમાં વિશ્વ યોગ સ્પર્ધામાં 102 સુવર્ણચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીતી ટોચના સ્થાને રહ્યું. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમની અપીલના પ્રતિભાવમાં કેટલાક સ્થળોએ નાગરિકોએ એકતા દર્શાવી અને સોનાની ખરીદી અને વિદેશ યાત્રાને અસ્થાયી રૂપે મુલતવી રાખી.
1: પશ્ચિમ એશિયા મે બની યુદ્ધ કી સ્થિતિઓ કો દેખતે હુએ मैंने देशवासियों से कहा था कुछ समय के लिए सोना खरीदने से बचें, लोगों से कहा था कि विदेश में छुट्टियां मनाने से बचें, लोगों से कार पुलिंग को भी बढ़ावा देने की अपील की थी, किसानों से केमिकल मुक्त खेती के लिए, खेत बचाने के लिए और प्राकृतिक खाद का ज्यादा से ज्यादा इस्तेमाल का आग्रह किया था। मेरी अपील का उन्होंने न सिर्फ समर्थन किया बल्कि हर तरफ से उसमें अपना सहयोग कर रहे हैं।
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સરકાર દેશભરના લાખો પરિવારોને અકસ્માત વીમો પૂરો પાડી રહી છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંગે શ્રી મોદીએ જણાવ્યું કે આ યોજના હેઠળ દુઃખદ મૃત્યુના કિસ્સામાં નજીકના સગાને 2 લાખ રૂપિયા સુધીનું રક્ષણ મળે છે. અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે અને આશરે 1.1 મિલિયન પરિવારોને આશરે 22,000 કરોડની સહાય પૂરી પાડવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ટેકનોલોજી અને યાંત્રિક બુદ્ધિમત્તાના વર્તમાન યુગમાં આપણી સર્જનાત્મકતાને કેવી રીતે જાળવી રાખવી તે અંગે પણ ચર્ચા કરી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન થયા છે. તેમણે કહ્યું માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: પીએમ ફેર કેર ટ્રેકર એ દેશની 70 કરોડ ગરીબ બાળકોનો મૂળ પાયો જીવનનો જે વખતે નંખાતો હોય એ વખતે સ્વસ્થ પાયો નંખાય એની ચિંતા છે. એ પાયો ચાહે એની સ્વાસ્થ્યનો હોય, પોષણનો હોય, શિક્ષણનો હોય કે મજબૂત બાલિકા કે બાલક સુધી એને ગ્રો કરવાનો અને એનું પૂરેપૂરું ટ્રેકર આજે એક વ્યવસ્થાથી આપણે અહીંયા એક્સપેરિમેન્ટલ બેચ પર ગાંધીનગર લોકસભા ક્ષેત્ર માટે ચાલુ કર્યું છે.
0: તેમણે કહ્યું કે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના માધ્યમથી સગર્ભા માતાઓ તેમજ 18 વર્ષ સુધીના બાળકોને ઓળખી તેના સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવામાં આવશે. કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિકસિત ભારત 2047ના દ્રષ્ટિકોણને સાકાર કરવામાં ગામડાઓની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી. ગ્રામીણ વિકાસને વેગ આપવા અને ગ્રામીણ કામદારો માટે આજીવિકા સુરક્ષા સુનિશ્ચિત કરવા રાજ્યોના હિસ્સા સહિત 1,51,000 કરોડ રૂપિયાથી વધુની જોગવાઈ કરવામાં આવી. આ પ્રસંગે શ્રી ચૌહાણે ગ્રામીણ આંતરિક ઓડિટ પોર્ટલ પણ લોન્ચ કર્યું. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર જમ્મુ અને કાશ્મીરની 3 દિવસની સત્તાવાર મુલાકાતે શ્રીનગર પહોંચ્યા છે. તેઓ કાશ્મીરમાં વિવિધ કાર્યક્રમમાં ભાગ લેશે, જેનો હેતુ મતદારો અને સાથે જોડાણ અને પાયાના સ્તરની ચૂંટણી પહેલની સમીક્ષા કરવાનો છે. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત છે. ફ્રાન્સ, જર્મની અને ચેક રિપબ્લિક સહિત અનેક દેશોમાં તાપમાનમાં વધારો નોંધાયો છે. ફ્રાન્સમાં ગરમીને કારણે બુધવારથી અત્યાર સુધીમાં 1,000 લોકોના મોત થયા છે, જેમાં 85% વૃદ્ધોનો સમાવેશ થાય છે. જ્યારે જર્મનીના કેટલાક ભાગોમાં જંગલમાં આગ ફાટી નીકળતા કટોકટી સેવાઓ પર દબાણ વધ્યું છે. તો હંગેરીમાં ડેન્યુબ નદીમાં પાણીના તાપમાનમાં વધારો થવાથી પરમાણુ વીજ એકમ પર અસર થઈ છે. પુરુષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો છે. આયર્લેન્ડની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 154 રન બનાવ્યા. અગાઉ ભારતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ત્યારે શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેસેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું સ્વદેશી C-295 વિમાનની પ્રથમ ઉડાનને ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી સફળતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. યુરોપમાં તીવ્ર ગરમી યથાવત, ફ્રાન્સમાં અત્યાર સુધી 1000ના મોત. અને પુરૂષોની આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટની અંતિમ મેચમાં યજમાન આયર્લેન્ડે ભારતને જીતવા 155 રનનો લક્ષ્યાંક આપ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
3: इस वर्ल्ड कप में इतना अच्छा
0: શુક્રવારે પહેલી મેચમાં ભારત સામે 34 રનથી વિજય મેળવ્યા બાદ આયર્લેન્ડ શ્રેણીમાં 1-0થી આગળ છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના લોર્ડ્સ ક્રિકેટ મેદાન ખાતે ગ્રુપ એની અંતિમ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતે 11.2 ઓવરમાં 1 વિકેટે 83 રન બનાવ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દ મહાસાગરની સુરક્ષા અને સમૃદ્ધિને ભારત અને સેશેલ્સ વચ્ચેની સહિયારી જવાબદારી ગણાવી. સેશેલ્સના સર્વોચ્ચ પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી પ્રધાનમંત્રીનું સન્માન. પ્રધાનમંત્રીએ કહ્યું,

0: કઈ કઈ ને થાકી ગયો.
1: શું થયું?
0: નવી કિડબેક જોઈએ છે.
1: તો પહેલા કેપ્ટન ને કહે, ન માને તો મેનેજર ને.
0: કરેક્ટ.
1: તો આમ જ પહેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ના મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે આવી ગઈ નવી કિડબેક.
2: RBI કહે છે,
3: પહેલા આપણી બેંક પછી RBI ઓમ્બુડસમેન.
4: હવે પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.
5: મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં ફરી એકવાર તમારા બધા સાથે જોડાઈને મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. 2026નું અડધું વર્ષ વીતવામાં છે. આ 6 મહિનાઓમાં આપણે મન કી બાતમાં દેશવાસીઓની અનેક ઉપલબ્ધિઓ પર ચર્ચા કરી છે. જૂનમાં પણ દેશે કંઈક એવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે જે દરેક દેશવાસીને ગર્વથી ભરી દે છે. આ સફળતાઓ દેશની સુરક્ષા અને આત્મનિર્ભરતા સાથે જોડાયેલી છે. તાજેતરમાં જ મને કોલકાતામાં નૌસેના સાથે જોડાયેલા એક કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. ત્યાં INS દુનાગીરી, INS સંશોધક અને INS અગ્રયને ભારતીય નૌસેનાના બેડામાં સમાવેશ કરવામાં આવ્યા. આ જહાજોની ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સુધી બધું જ સ્વદેશી છે. સાથીઓ, જૂનના મહિનામાં જ ઉડ્ડયન ક્ષેત્રમાં પણ દેશે એક મોટી સફળતા મેળવી છે. C-295 આ વિમાન મેડ ઇન ઇન્ડિયા છે અને C-295 વિમાને પોતાની પહેલી ઉડાન ભરી છે અને આવા 40 વિમાન ભારતમાં જ બનાવવામાં આવી રહ્યા છે. તેની સાથે MSME અને એરોસ્પેસ સેક્ટરને પણ નવી શક્તિ મળી રહી છે. રોજગારના અવસરો વધી રહ્યા છે અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ પણ મજબૂત થઈ રહ્યો છે. આ મહિને DRDOએ સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રુઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કર્યું છે. તેને DRDOની પ્રયોગશાળાઓ અને ભારતીય ઔદ્યોગિક ભાગીદારોએ મળીને બનાવી છે. અર્થાત આજે સમુદ્રથી લઈને આકાશ સુધી આપણો ભારત અધિક સુરક્ષિત અને આત્મનિર્ભર બની રહ્યું છે. સાથીઓ, જૂનમાં એક વધુ આયોજન થયું જેમાં પૂરી દુનિયા ભારતના પ્રયાસો સાથે જોડાઈ અને આ કાર્યક્રમ હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ વખતે દુનિયાના 2500થી વધુ સ્થાનો પર યોગના અનેક કાર્યક્રમો થયા. આપણા દેશમાં કરોડો લોકોએ વિવિધ સ્થળો પર યોગ કાર્યક્રમોમાં ભાગ લીધો. આ મહિને અમદાવાદમાં આયોજિત વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપની પણ ઘણી ચર્ચા થઈ. તેમાં ભારતે કુલ 114 પદકો જીત્યા છે. તેમાં 102 સુવર્ણ ચંદ્રકો પણ સમાવિષ્ટ છે. ભારત આ ચેમ્પિયનશિપના પદક કોષ્ટકમાં પહેલા સ્થાન પર રહ્યું. હું બધા વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથીઓ, કોઈ પણ રાષ્ટ્રનો આત્મા તેના લોકો હોય છે અને જ્યારે આ દેશના લોકો કોઈ સંકલ્પ લે છે તો કોઈ પણ શક્તિ તેમને પોતાના લક્ષ્યથી ડગાવી શકતી નથી. રાષ્ટ્ર નિર્માણમાં જનભાગીદારીની આ શક્તિ ભારતની બહુ મોટી મૂડી છે અને આ જનભાગીદારીનો આપણે વારંવાર અનુભવ કરી રહ્યા છીએ. સાથીઓ, પશ્ચિમ એશિયામાં બનેલી યુદ્ધની સ્થિતિઓને જોતા મેં દેશવાસીઓને કેટલાક આગ્રહો કર્યા હતા. મેં કહ્યું હતું કે જ્યાં સુધી સંભવ હોય કેટલાક સમય માટે ગોલ્ડ, સોનું ખરીદવાનું ટાળશો. લોકોને કહ્યું હતું કે વિદેશમાં રજા મનાવવાનું ટાળજો. મેં લોકોને કાર પુલિંગને પ્રોત્સાહન આપવાનો પણ અનુરોધ કર્યો હતો. મેં ખેડૂતોને રસાયણમુક્ત ખેતી માટે, ખેતર બચાવવા માટે અને પ્રાકૃતિક ખાતરનો અધિકમાં અધિક ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. સાથીઓ, હું દેશના દરેક નાગરિકોનો આભારી છું કે મારા અનુરોધનું તેમણે ન માત્ર સમર્થન કર્યું પરંતુ દરેક રીતે તેમાં પોતાનો સહયોગ કરી રહ્યા છે. મને અનેક પરિવારોએ સંદેશ મોકલીને પોતાનો અનુભવ વહેંચ્યો હતો. કેટલાક પરિવારોએ નિશ્ચિત કર્યું હતું કે ઘરમાં વિવાહમાં આ વખતે સોનું નહીં ખરીદીએ, આવશ્યકતા ઊભી થશે તો જૂના સોનાને તોડાવીને તેમાંથી નવા ઘરેણા બનાવી લઈશું. અનેક લોકોએ સોશિયલ મીડિયા પર એમ પણ લખ્યું છે કે તેમણે આ વખતે વિદેશ યાત્રા ટાળી દીધી છે. સાથીઓ, કારપુલિંગ અંગે લોકોએ પોતાના અનુભવ જણાવ્યા છે. જે લોકો પ્રતિદિન એક જ દિશામાં પોતપોતાના વાહનોમાં જતા હતા તે હવે સાથે જવા લાગ્યા છે. લોકો સંભવ હોય તો બસ અને મેટ્રોનો ઉપયોગ કરી રહ્યા છે, તેમાં પેટ્રોલ અને ડીઝલની બચત થઈ રહી છે. આ જ રીતે દેશના અલગ અલગ હિસ્સામાં પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ વધ્યો હોવાના સમાચારો આવી રહ્યા છે. સાથીઓ, મને એ વાતનો આનંદ છે કે આ વૈશ્વિક કટોકટીમાં આપણે ભારતીયો મળીને સામનો કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કે જનભાગીદારીની આ શક્તિ આપણને મજબૂતી આપશે, આપણને સફળ બનાવશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણા દેશમાં જન્મદિન, લગ્ન, પારિવારિક કાર્યક્રમ હોવાની સાથે જ પૂરા સમાજનો પણ ઉત્સવ હોય છે. દરેક પરિવાર ઈચ્છે છે કે તેમનો આનંદ બીજાની સાથે વહેંચાય. લોકો મહેમાનોને ઉપહાર પણ આપે છે. સાથીઓ, મહારાષ્ટ્રના નાંદેડમાં એક પરિવારે પોતાનો આનંદ વહેંચવા માટે એવું કામ કર્યું છે જે ચર્ચાનો વિષય બની ગયું છે. અહીં નાંદેડના બહાદુરપુરા ગામમાં પેઠકર પરિવાર રહે છે. આ પરિવારે વિચાર્યું કે જો આનંદ વહેંચવો જ હોય તો એવી ચીજ આપવામાં આવે જે મુશ્કેલીના સમયમાં કોઈ પરિવારનો સહારો બને. પોતાના ઘરમાં વિવાહના અવસર પર આ પરિવારે ગામના લગભગ 3,500 લોકો માટે દુર્ઘટના વીમાની વ્યવસ્થા કરી. દરેક વ્યક્તિને 1,00,000 રૂપિયાનું વીમા કવચ આપ્યું. આ પહેલ પાછળની ભાવના ખૂબ જ સ્પર્શ કરનારી છે. પરિવારે જોયું હતું કે દુર્ઘટના પછી પરિવારોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવા સમયમાં એક નાનકડી સહાયતા પણ ઘણું મોટું સંબળ બની જાય છે. સાથીઓ, સરકાર દેશના કરોડો પરિવારો સુધી સુરક્ષાનું કવચ પહોંચાડી રહી છે. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ માત્ર 20 રૂપિયા વાર્ષિકનું પ્રીમિયમ, અર્થાત કેવળ 1 વર્ષના 20 રૂપિયાનું પ્રીમિયમ, તેના પર 2,00,000 રૂપિયા સુધીનો દુર્ઘટના વીમો મળે છે. અત્યાર સુધી આ યોજના સાથે 58 કરોડથી વધુ લોકો જોડાઈ ચૂક્યા છે. તેમાં લગભગ 28 કરોડ આપણી માતાઓ, બહેનો, દીકરીઓ, મહિલાઓ છે. આ યોજનાથી પીડિત પરિવારોને અત્યાર સુધી જે હિસાબ મળ્યો છે તે મુજબ 3,700 કરોડ રૂપિયાથી અધિકની સહાયતા મળી ચૂકી છે. સાથીઓ, આ જ રીતે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પણ એટલી જ મહત્વપૂર્ણ છે. આ યોજના વ્યક્તિના દુઃખદ મૃત્યુ થવા પર તેના પરિવારને 2,00,000 રૂપિયાનું વીમા કવચ આપે છે. તેનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 436 રૂપિયા છે, અર્થાત એક દિવસનો વધીને 1.5 રૂપિયો. આ યોજના સાથે અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકો જોડાયા છે. તેના હેઠળ દેશના લગભગ 11,00,000 પરિવારોને લગભગ 22,000 કરોડ રૂપિયાની સહાયતા મળી ચૂકી છે. આંકડા ઘણા મોટા છે. આંકડાઓની પાછળ લાખો પરિવારોની પોતપોતાની વાત છે. ક્યાંક કોઈ માતાને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવામાં સહાયતા મળી ગઈ, ક્યાંક કોઈ પત્નીને ઘરની જવાબદારી સંભાળવાનો સહારો મળી ગયો. સાથીઓ, ઘણીવાર બહુ મોટી સુરક્ષાની શરૂઆત બહુ નાની રકમ અને એક નાનકડા પગલાથી થઈ શકે છે. નાનકડો નિર્ણય પણ બહુ મોટું પરિવર્તન કરે છે. મારો આપ સૌને આગ્રહ છે કે પોતાના પરિવારમાં આ યોજનાઓની જાણકારી જરૂર આપજો. મારા પ્રિય દેશવાસીઓ, મન કી બાતમાં હવે વાત એક એવા વિષયની જે હજારો વર્ષ જૂનો છે. હજારો વર્ષની માનવ સમાજમાં ઘર કરીને બેસી ગયો છે. આ વિષય છે અંધવિશ્વાસનો. અંધવિશ્વાસ ઘણીવાર કેવળ એક ખોટી ધારણા નથી હોતો, એક ડર જન્માવે છે. અને જ્યારે ડર મન પર હાવી થઈ જાય છે તો માણસ સત્યને જોવાનું જ બંધ કરી દે છે. અંધવિશ્વાસમાં ડૂબેલા લોકો પછી તર્ક વિના, સત્ય જાણ્યા વિના એવા નિર્ણય લેવા લાગે છે જેનાથી મોટું નુકસાન થાય છે. તો સમાજમાં એવા લોકો પણ હોય છે જે વિજ્ઞાન, અનુભવ અને તર્કના આધાર પર એ ધારણાઓને પડકાર આપે છે. અંધવિશ્વાસથી વિશ્વાસ સુધીની આ યાત્રા સરળ નથી હોતી, અને આજે હું એવી જ એક સફળ યાત્રા વિશે તમને જરૂર બતાવવા ઈચ્છું છું. સાથીઓ, અસમમાં એક પક્ષી મળી આવે છે. આ પક્ષીનું નામ છે હરગીલા. હરગીલા એક દુર્લભ પક્ષી છે જે પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરંતુ આસામના કેટલાક વિસ્તારોમાં લાંબા સમય સુધી તેને અશુભ માનવામાં આવતું હતું. લોકો તેને પોતાની આસપાસ જોવાનું પસંદ કરતા નહોતા. અનેક વાર તો એ ઝાડને કાપી નાખવામાં આવતા હતા જેના પર હરગીલાએ માળો બનાવેલો હોય. વિચાર કરો, એક એવું પક્ષી જે પર્યાવરણની સફાઈમાં મદદ કરે છે, તે હરગીલા લોકોના ડરનો શિકાર બની ગયું હતું. તે દરમિયાન જીવ વૈજ્ઞાનિક પૂર્ણિમા દેવી બર્મને આ બધું જોયું. તેમણે લોકોના મનમાં બેસેલી ખોટી ધારણાને બદલવાનો સંકલ્પ કર્યો. તેમણે મહિલાઓ સાથે વાત કરી. તેમણે લોકોને વિજ્ઞાનના આધાર પર સમજાવ્યું. ધીરે ધીરે મહિલાઓ આ અભિયાન સાથે જોડાવા લાગી. પછી એક મોટું પરિવર્તન શરૂ થયું. જે પક્ષીને ક્યારેક અશુભ માનીને ભગાવવામાં આવતું હતું તે ગામડાઓની ઓળખ બનવા લાગ્યો. હજારો ગ્રામીણ મહિલાઓ હરગીલાને બચાવવા માટે આગળ આવી. આજે તેમને હરગીલા આરબીના નામથી ઓળખવામાં આવે છે. આ મહિલાઓએ સમાજની સાથે સંઘર્ષ પણ કર્યો. સમાજને સમજાવવા માટે દિવસ રાત કામ કર્યું અને અંધવિશ્વાસનો પીછો છોડીને રહ્યા. તેમણે દેખાડ્યું છે કે જ્યારે સાચી જાણકારી પહોંચાડવામાં આવે છે તો વર્ષો જૂની વિચારધારા પણ બદલી શકાય છે. સાથીઓ, હું ઘણીવાર કહું છું કે જે રમે છે તે ખીલે છે. આજે દેશમાં એવા યુવાનોની સંખ્યા બહુ ઝડપથી વધી રહી છે જે રમી પણ રહ્યા છે અને ખીલી પણ રહ્યા છે. પહેલાની તુલનામાં હવે અનેક વધુ યુવાનો રમતને કારકિર્દીના રૂપમાં અપનાવી રહ્યા છે. મને નાગાલેન્ડના બે એવા પ્રયાસો વિશે જાણકારી મળી છે જે બહુ જ રસપ્રદ છે. પહેલો પ્રયાસ છે નાગાલેન્ડ બેબી લેક. નામ સાંભળીને તમને જરૂર લાગતું હશે કે બહુ નાના છોકરાઓની સાધારણ લીગ હશે, પરંતુ એવું નથી. તે 5 થી 10-12 વર્ષની વયના નાના નાના બાળકો, ફૂલ જેવા બાળકોની એક અસાધારણ લીગ છે. અને આ બાળ ફૂટબોલ ખેલાડીઓની એક એવી લીગ છે જે તેમની ઝડપ અને પ્રતિભા માટે તેમને પ્રેરિત પણ કરે છે અને તેમની ઓળખ પણ બનાવે છે. તેની શરૂઆત નાગાલેન્ડના વધુમાં વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવા માટે થઈ હતી. 5 થી 12 વર્ષ સુધીના છોકરા અને છોકરીઓ તેમાં ભાગ લઈ શકે છે. આ લીગ હવે પોતાના 3 વર્ષ પૂરા કરી ચૂકી છે. આ લીગનો બાળકોના મન પર ખૂબ સારો પ્રભાવ પડ્યો છે. સાથીઓ, નાગાલેન્ડમાં એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. તેનું નામ છે નાગાલેન્ડ વુમેન ફૂટસલ લીગ. બની શકે કે તમારા માટે આ ફૂટસલ એક નવું નામ હશે. હું તમને કહીશ કે ફૂટસલને ઇન્ડોર ફૂટબોલ પણ કહે છે. તેમાં એક ટીમમાં માત્ર 5 ખેલાડીઓ હોય છે. રમતનું મેદાન પણ ફૂટબોલના મેદાનથી બહુ નાનું હોય છે. આ કારણે ખેલાડીઓએ ઝડપથી નિર્ણય લેવા પડે છે. તેમને પોતાની ટેકનિક અને કૌશલ્યનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. નાગાલેન્ડની વિમેન ફૂટસલ લીગ આપણી દીકરીઓને પોતાની પ્રતિભા દેખાડવાનો સારો અવસર આપી રહી છે. હું આવી પહેલો માટે નાગાલેન્ડના લોકોની સરાહના કરું છું. આવા પ્રયાસો દેશના

ભાગોની પણ પ્રેરણા આપે છે. સાથીઓ, આ ટેકનોલોજીનો યુગ છે. દરેક દિવસે નવું સંશોધન થઈ રહ્યું છે, નવા નવા એઆઈ ઇનોવેશન સામે આવી રહ્યા છે. આ સમયમાં એક પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, લોકોની સર્જન શક્તિ કેવી રીતે બચાવેલી રાખવી. નવી ટેકનોલોજીની સાથે આગળ વધતા આપણે આપણા મૂળ સાથે કેવી રીતે જોડાયેલા રહીએ છીએ, આ પ્રશ્નોનું સમાધાન શોધ્યું છે નાલંદા વિશ્વવિદ્યાલયે. હજારો વર્ષ જૂનું આપણું નાલંદા વિશ્વવિદ્યાલય હવે નવા અવતારના રૂપમાં ભારતનું ભાગ્ય ગણી રહ્યું છે. 2 વર્ષ પહેલા મને નાલંદા વિશ્વવિદ્યાલયના નવા પરિસરના લોકાર્પણનો અવસર મળ્યો હતો. નાલંદા વિશ્વવિદ્યાલયે શાસ્ત્રાર્થની આપણી પ્રાચીન પરંપરાને ફરીથી જીવંત કરી છે. શાસ્ત્રાર્થ માત્ર પોતાની વાત રાખવાનું માધ્યમ જ નથી, તે વાદ સંવાદ અને મંથનની એક અનુશાસિત પ્રક્રિયા છે. તેમાં તર્કની સાથે તથ્યની સાથે પોતાની વાત કહેવી ખૂબ જ આવશ્યક હોય છે અને તેમાં તમારી નિપુણતા હોવી જોઈએ. બીજાના વિચારોને ધૈર્ય સાથે સાંભળવા અને સમજવાની શિખામણ પણ આ શાસ્ત્રાર્થની પ્રક્રિયામાંથી મળે છે. મને આનંદ છે કે નાલંદા વિશ્વવિદ્યાલયે તેને પોતાના દીક્ષાંત સમારોહનો હિસ્સો બનાવ્યો. તેમાં ભાગ લેનારા લગભગ 1/2 વિદ્યાર્થીઓ અન્ય દેશોમાંથી આવ્યા હતા. એક પ્રાચીન પરંપરાને આજના સમય સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય છે. આ માટે હું નાલંદા વિશ્વવિદ્યાલયને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હું દેશના બીજા વિશ્વવિદ્યાલયોને પણ અનુરોધ કરીશ કે તેઓ આવી પહેલ પર વિચાર કરે. સાથીઓ, મૂળથી જોડાયેલા રહીને યુવાનોને નવી ટેકનોલોજી માટે તૈયાર કરવાનો એક બીજો પણ સારો પ્રયાસ થઈ રહ્યો છે. દિલ્હી સ્થિત સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સમાં બીટેક પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે. આ આધુનિક ટેકનોલોજીને ભારતના પારંપરિક જ્ઞાન સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં ભારતીય ભાષાઓ માટે નવા એઆઈ ટૂલ તૈયાર કરવામાં મદદ મળશે. આપણા પ્રાચીન ગ્રંથો અને પાંડુલિપિઓને ડિજિટલ રૂપમાં સંરક્ષિત કરવાના કામને પણ નવી ગતિ મળશે. હું સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટીને આ પ્રયાસ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. સાથીઓ, આજે ભારતીય સંસ્કૃતિ દુનિયાના અલગ અલગ હિસ્સાઓ સુધી પહોંચી રહી છે. આપણા ગીત, સંગીત અને આધ્યાત્મને દુનિયાભરના લોકો જાણી રહ્યા છે અને અપનાવી રહ્યા છે. ભારતથી હજારો કિલોમીટર દૂર કેરેબિયન સાગરમાં ડોમિનિકન રિપબ્લિક નામનો એક દેશ છે. ત્યાં ભારતીયોની સંખ્યા લગભગ 100 છે, કદાચ તેનાથી પણ ઓછી હશે. તેમ છતાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મ સાથે જોડાયેલો એક બહુ સારો પ્રયાસ ત્યાં થઈ રહ્યો છે. ત્યાં સ્પેનિશ બોલનારા કેટલાક લોકોએ એક ટીમ બનાવી છે. આ ટીમનું નામ છે બ્રહ્મકમળ ડોમિનિકાના. ટીમના સભ્યો મળીને વૈદિક સાહિત્યનું અધ્યયન કરે છે. તેઓ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે. તેમને તેનું કોઈ વિધિવત પ્રશિક્ષણ મળ્યું નથી, પરંતુ તેમણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળીને વૈદિક મંત્રોનું સાચું ઉચ્ચારણ શીખ્યું છે. આજે તેઓ અનેક મંત્રોનો બહુ સારી રીતે જાપ કરી લે છે. તેમાં પુરુષ સૂક્તમ, શ્રી સૂક્તમ, શ્રી રુદ્રમ, દુર્ગા સૂક્તમ અને દેવી મહાત્મયમ સમાવિષ્ટ છે. ભારતથી આટલા દૂર રહીને આપણી પરંપરાઓને શીખવવાનો તેમનો પ્રયાસ ઘણો પ્રેરક છે. હું બ્રહ્મકમળ ડોમિનિકાના ત્યાંના બધા સભ્યોને આ પ્રયાસો માટે શુભકામનાઓ આપું છું. હું એવા બધા લોકોની હૃદયથી પ્રશંસા કરું છું જે ભારતીય સંસ્કૃતિને દુનિયાભરમાં લોકપ્રિય બનાવવા માટે નિરંતર પ્રયાસો કરી રહ્યા છે. મારા પ્રિય દેશવાસીઓ, મેઘાલયની ઓળખ વાદળોથી છે, સુંદર દ્રશ્યોથી છે. જે મેઘાલય જાય છે તેને તેના લોકોની આત્મીયતા પણ લાંબા સમય સુધી યાદ રહે છે.
પરંતુ મેઘાલયની એક બીજી વિશેષતા છે જેની આજે મન કી બાતમાં તમારી સાથે હું ચર્ચા કરવા માંગુ છું. મેઘાલયના રૂટ બ્રિજ, રસ્તાવાળો રૂટ નહીં, મૂળવાળો રૂટ. આ રૂટ બ્રિજોની વાત ઘણી રોચક છે.

બીજી વિશેષતા છે, તે જીવિત બ્રેક છે. સમય વીતવાની સાથે તે વધુ મજબૂત થઈ જાય છે. તેમાં મેઘાલયના લોકોની સર્જનશીલતા દેખાય છે. તેની પાછળ વર્ષોનું ધૈર્ય અને પ્રકૃતિ પ્રત્યે ગાઢ સન્માન છે. આ સેતુ બતાવે છે કે મનુષ્ય પ્રકૃતિની સાથે મળીને કેટલી અદ્ભુત ચીજો બનાવી શકે છે. તે આપણા દેશનો આ ધરતીનો વારસો છે. હવે ભારતે મેઘાલયના રોડ બ્રિજોને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નેટવર્કમાં સમાવિષ્ટ કરવા માટે આવેદન કર્યું છે. સાથીઓ, હવામાન પરિવર્તનના કારણે આ રોડ બ્રિજોની સામે અનેક પડકારો પણ આવે છે. આવા સમયમાં મેઘાલયના લોકોએ આ પ્રાકૃતિક વારસાના સંરક્ષણની જવાબદારી પણ કુશળતાપૂર્વક ઉપાડી છે. પહેલા તો એ જાણવું પણ સરળ નહોતું કે આવા સેતુઓની સંખ્યા કેટલી છે. સ્થાનિક લોકોએ પોતે તેની ગણતરી શરૂ કરી. તે પછી સમુદાયોએ આ પુલની દેખભાળની જવાબદારી પણ સંભાળી. આજે સ્થાનિક લોકો 120થી વધુ રૂટ બ્રિજોની દેખરેખ કરી રહ્યા છે. કેટલીક ટીમો દર વર્ષે આ પુલોની સ્થિતિની તપાસ કરે છે. કેટલાક લોકોએ આસપાસના ક્ષેત્રને મજબૂત કરવા માટે નર્સરી પણ તૈયાર કરી છે. આ રીતના તેના સંરક્ષણ માટે એક પૂરી ઇકોસિસ્ટમ તૈયાર થઈ ગઈ છે. તમે જોયું હશે, આ વર્ષે હેલીવારજીને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે પોતાના જીવનમાં 50થી વધુ વર્ષ આ રોડ બ્રિજોની દેખભાળમાં લગાવ્યા છે. તેમનું સમર્પણ આપણા બધા માટે પ્રેરણાદાયક છે. સાથીઓ, તમે ક્યારે આ રોડ બ્રિજોની યાત્રા કરી હોય તો તેમની તસવીરો સોશિયલ મીડિયા પર જરૂર મૂકજો. તમારી તસવીરો બીજા લોકોને પણ મેઘાલયના આ અનોખા વારસા વિશે જાણવા માટે પ્રેરિત કરશે. મારા પ્રિય દેશવાસીઓ, આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણું ગામડું ચોખ્ખું ચણાક હોય, આપણું શહેર સુંદર દેખાય. પરંતુ ભાગ્યે જ થંભીને એ વિચાર કરવામાં આવે છે કે આપણી આસપાસ જે કચરો જમા થાય છે તેને કોણ સાફ કરે છે. મોટાભાગના લોકો તો એમ માનીને ચાલે છે કે તે કોઈ બીજાની જવાબદારી છે અને તે જ સાફ કરશે. પરંતુ આપણી વચ્ચે અનેક લોકો એવા પણ હોય છે જે પોતાના વિચારથી આપણને ઘણા પ્રેરિત કરે છે. મને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બ્યાવરાની કેટલીક બહેનો વિશે જાણવાનો અવસર મળ્યો. તેમણે પોતાની આસપાસ ફેલાયેલા પ્લાસ્ટિકના કચરાને હટાવવાનો સંકલ્પ લીધો. એવું ન વિચાર્યું કે કોઈ આવીને પરિવર્તન કરશે. તેમણે પોતે આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો અને ખાલી બોટલો એકત્ર કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે આ પ્રયાસ આગળ વધતો ગયો અને પછી તે પ્લાસ્ટિકને ઇકો બ્રિક્સમાં રૂપાંતરિત કરવામાં આવવા લાગ્યું. આજે તે ઇકો બ્રિક્સનો ઉપયોગ સાર્વજનિક સ્થાનોને સુંદર બનાવવામાં કરવામાં આવી રહ્યો છે. રાજગઢમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં સેંકડો કિલો પ્લાસ્ટિકને પુનઃચક્રિત રીસાયકલ કરીને તેનો વધુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. અર્થાત, જે પ્લાસ્ટિક અગાઉ શહેરમાં પ્રદૂષણ ફેલાવતું હતું, આજે તે એ બહેનોના પ્રયાસથી શહેરમાં સુંદરતા વધારવામાં યોગદાન આપી રહ્યું છે. હું બ્યાવરાની બધી બહેનો અને અભિયાન સાથે જોડાયેલા સાથીઓને અભિનંદન આપું છું. મારા પ્રિય દેશવાસીઓ, મને અનેક લોકોએ પત્ર લખીને ખાસ વિષય પર વાત કરવાનું સૂચન મોકલ્યું છે. આ વિષય ગણેશ ઉત્સવ સાથે જોડાયેલો છે. આમ તો ગણેશ ઉત્સવમાં હજુ ઘણો સમય બાકી છે, પરંતુ લોકોએ એવો અનુરોધ કર્યો છે કે આ વિષય પર અત્યારે જ આ વાત થવી જોઈએ. યથાર્થમાં ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ થઈ જાય છે. મૂર્તિ બનાવનારાઓ, મૂર્તિના વેપાર સાથે જોડાયેલા લોકો અત્યારથી સક્રિય થઈ જાય છે. આથી મારો આપ સૌને એક અનુરોધ છે, તમે પ્રયાસ કરો કે તમારા ઘર, સોસાયટી અથવા આસપાસની જગ્યાઓ પર ગણપતિ બાપાની જે મૂર્તિ સ્થાપિત થાય તે આપણા દેશની માટીમાંથી બનાવેલી હોય. તે આપણા પોતાના કુંભાર અને સ્થાનિક કલાકારોના હાથે તૈયાર થયેલી હોય. જે લોકો ગણેશજીની મૂર્તિઓ બનાવે છે
તેમને પણ મારો આગ્રહ છે કે તેઓ મા

0: માટીની મૂર્તિઓને પ્રાથમિકતા આપે અને જે લોકો મૂર્તિઓ ખરીદે છે તેઓ પણ એ જરૂર જુએ કે ગણપતિ બાપાની મૂર્તિ શેનાથી બનેલી છે અને કયા દેશમાં તૈયાર થઈ છે. પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનાવેલી મૂર્તિઓ બિલકુલ ન ખરીદશો. સાથીઓ, માટીની મૂર્તિઓ પૂજા પછી સહજ રૂપમાં પાણીમાં વિલીન થઈ જાય છે. તેનાથી આપણી નદીઓ, તળાવો અને પર્યાવરણની રક્ષા થાય છે, આપણી આસ્થા પણ જળવાઈ રહે છે અને પ્રકૃતિ પ્રત્યે આપણું દાયિત્વ પણ પૂરું થાય છે. જ્યારે આપણે સ્થાનિક કારીગરો પાસેથી મૂર્તિ ખરીદીએ છીએ તો આપણે વોકલ ફોર લોકલના સંકલ્પને મજબૂત કરીએ છીએ. મને વિશ્વાસ છે કે આ વખતે ગણેશ ઉત્સવમાં અને આવા દરેક ઉત્સવમાં આપણે આવી બધી બાબતો પર જરૂર ગંભીરતાથી વિચારીશું અને દેશહિતમાં પગલાં લઈશું. સાથીઓ, આપણા દેશની સૌથી મોટી શક્તિ આપણા દેશના લોકો છે. દેશના અલગ અલગ હિસ્સાઓમાં થઈ રહેલા નાના મોટા પ્રયાસો આપણને ઘણું બધું શીખવાડે છે. આ પ્રયાસો બતાવે છે કે જ્યારે મનમાં સંકલ્પ હોય અને સમાજનો સાથ મળે તો કોઈ પણ મોટું પરિવર્તન લાવી શકાય છે. તમે તમારી આસપાસ થઈ રહેલા આવા પ્રયાસો વિશે મને જરૂર લખતા રહેજો, પોતાના વિચાર અને પોતાના સૂચનો મોકલતા રહેજો. બની શકે કે તમારી આસપાસની કોઈ નાની એવી પહેલ પૂરા દેશ માટે પ્રેરણા બની જાય. આગામી મહિને આપણે ફરી મળીશું, દેશવાસીઓના કેટલાક નવા પ્રયાસોની ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો. અને હા, જળ સંચય તો કરવાનું છે. વરસાદના પાણીનું એક એક ટીપું આપણે બચાવવાનું છે. કેચ ધ રેઇન, આ અભિયાન જરા પણ ઢીલું નથી પડવા દેવાનું. તો મારો આગ્રહ છે કે વરસાદનું ટીપે ટીપું પાણી આપણે મળીને બચાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.
1: કઈ કઈને થાકી ગયો?
2: શું થયું?
1: નવી કિડબેક જોઈએ છે.
2: તો પહેલા કેપ્ટનને કહે, ન માને તો મેનેજરને.
1: કરેક્ટ. તો આમ જ પહેલા ફરિયાદ બેંકને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો CMS પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી CMS પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે ના મંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: RBI કહે છે, પહેલા આપણી બેંક, પછી RBI ઓમ્બુડ્સમેન.
4: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે આકાશવાણીના માધ્યમ દ્વારા ભારતની જનતા સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા, તેનો ગુજરાતી ભાવાનુવાદ.

વિદ્વાર્થીના અમદાવાદ કેન્દ્ર પરથી કાર્યક્રમમાં હવે સાંભળશો અરિજિત સિંઘ અને શ્રેયા ઘોષાલના યુગલ સ્વરોમાં ભૂલ ભૂલૈયા 2 ફિલ્મનું ગીત, સંગીત નિર્દેશન પ્રીતમનું, શબ્દો છે સમીરના.

ચિત્રલોક કાર્યક્રમ આપણી રહ્યા છો વિવિધ ભારતી અમદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળશો જાવેદ અખ્તરે લખેલી અને વિશાલ શેખરે સ્વરબદ્ધ કરેલી ગીત રચનાને. સુખવિંદર સિંઘ, મરીન, નિશા અને કાશ્યલ્યાના સ્વરોમાં. ફિલ્મનું નામ છે ઓમ શાંતિ ઓમ.

ચિત્રલોક કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશું. નીરજ શ્રીધર અને કવિતા શેઠના સ્વરમાં, સંગીતકાર પ્રીતમ, ગીતકાર ઇરશાદ કામિલ અને ફિલ્મનું નામ છે કોકટેલ.

ಕಟ್ಟಿದ

Then nag hage din na dhati dha kirdati dha kirdati din na